આકાશવાણીના ગોધરા કેન્દ્રોના પ્રસારણ આપ સાંભળી રહ્યા છો એફએમ 102.2 મેગાહર્ટઝ પરથી. સવારના 6 થવા જાય છે. દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર રિલે કરીશું.

આકાશવાણીના ગોથરા કેન્દ્ર પરથી હવે પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભાવસાગરના મોતી, અને હું છું આપની સાથે આપનો દોસ્ત નૈષદ વસૈયા.

મહેન્દ્ર કપૂરના સ્વરમાં ગાયેલા ભક્તિ રચના સાથે જ આજનો આ ભવસાગર નમોતી કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે, એફએમ બેન્ડ 102.2 MHz પર. 6:35 થઈ છે. આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત તુલસીદાસ કૃત શ્રી રામચરિત માનસ ગાન હવે અમે રિલે કરીશું.

આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો, એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ સુધી. આજનો સુવિચાર, પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી લઈ જનાર સંદેશાવાહક.

પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે. એફએમ બેન્ડ 101.2 મેગાહર્ટઝ પર હવે પ્રસ્તુત છે અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. અત્યારે રૂપરેખા બાદ તુરત જ 6:55 દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર, 7 હિન્દીમાં અને 7:05 અંગ્રેજીમાં સમાચાર અમે દિલ્હીથી રિલે કરીશું. 7:10 આકાશવાણીના

અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું સહપ્રસારણ કરીશું અને 7:20 આપ સાંભળશો ભક્તિ સંગીતના કાર્યક્રમ આરાધનામાં ભક્તિ રચનાઓ નીતિન મુકેશ, અનુરાધા પોડવાલ અને નરેન્દ્ર ચંચલના સ્વરમાં. 7:45 અમદાવાદથી પ્રસારિત ગુજરાતીમાં સમાચારનું સહપ્રસારણ કરીશું અને 8 દિલ્હીથી પ્રસારિત સમાચાર પ્રભાત તેમજ 8:15 અંગ્રેજીમાં સમાચાર રીલે થશે. 8:30 હિન્દી ફિલ્મ સંગીતના ચિત્રલોક કાર્યક્રમ સાંભળશું. ફિલ્મ યે હૈ જલવા, વાદા, શિકારી, સનમ અને યસ બોસ ફિલ્મના ગીત. 9 મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું અને 10 આપ સાંભળશો હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં એક જ ફિલ્મ દિલ તો પાગલ હૈના ગીત. 10:30 આકાશવાણીના અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમોના સહપ્રસારણમાં 10:30 હિન્દી ફિલ્મ ગીત, 10:45 ગુજરાતી સુગમ સંગીત, 11 મુખ્ય સમાચાર, 11:02 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, 12 મુખ્ય સમાચાર અને 12:02 ગુજરાતી લોકસંગીત તેમજ 12:30 સહિયર કાર્યક્રમ અને 1:20 બપોરે ગુજરાતીમાં સમાચાર અને 2:30 બપોરે પ્રાદેશિક સમાચાર અમે આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી રિલે કરીશું. ત્યારબાદ 1 વિવિધ ભારતીના કાર્યક્રમમાં ગીતમાલા, બે વાગે ત્રિવેણી કાર્યક્રમ, 3 સખી સહેલી, 4 પિટારા હેલો ફરમાઈશ અને 5 છાયા ગીત આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી એટલે કે વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત રિલે થશે. 5:30 NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ પ્રસારિત થશે અને 6 આપ સાંભળશો ખેડૂત મિત્રો માટેના કિસાનવાણી કાર્યક્રમમાં મકાઈની આધુનિક પદ્ધતિથી કરીએ ખેતી આવશે ડૉક્ટર KN પ્રજાપતિને. 6:30 હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં ફિલ્મ પ્રિયતમા આક્રમણ, જમાને કો દિખા ના હૈ, રાજા ઓર રંગ, આરાધના, અર્પણ અને જોની મેરા નામ ફિલ્મના ગીત પ્રસારિત થશે. 7:10 વિશેષ શ્રેણી આકાશવાણીના દિલ્હી કેન્દ્રથી અમે રિલે કરીશું જેમાં હાલની કેન્દ્ર સરકારના 12 સફળતા, વિશ્વાસ અને જનકલ્યાણ અંગેની વિશેષ માહિતી આકાશવાણીના દિલ્હી કેન્દ્રથી અપાશે જે અમે રિલે કરીશું. 7:50 અમદાવાદથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર, 8 સુરમાધુરી કાર્યક્રમ અને 8:30 ગુજરાતી લોકગીતો તેમજ 8:45 સમાચાર સંધ્યા અને 9 અંગ્રેજી સમાચાર આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી અમે રિલે કરીશું. 9:15 વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં આપકે લીએ કાર્યક્રમ અંતર્ગત હિન્દી ફિલ્મ સંગીત પ્રસારિત થશે. 9:30 આજ કે ફનકાર અને 10 છાયા ગીત તેમજ 10:30 ઢલતી જાહેરાત કાર્યક્રમમાં હિન્દી ફિલ્મ ગીત પ્રસારિત થશે. 11 સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દી સમાચાર અને 11:05 અંગ્રેજી સમાચાર રિલે થશે. સભાનું સમાપન કરીશું 11:10. તો શ્રોતા મિત્રો, આ હતી અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. FM બેન્ડ 102.9 MHz પર 6:55 થઈ છે. સાંભળીએ દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચારનું સહપ્રસારણ.

0: ત્યારે જ જનવિશ્વાસ દ્રઢ બને છે. જાહેર થયેલી નવી ઔદ્યોગિક નીતિથી વિવિધ ક્ષેત્રોમાં 15-45% સુધીના વિવિધ ઇન્સેન્ટીવ દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા નાયબ મુખ્યમંત્રી રાહદારીઓ માટે અમદાવાદના સીજી રોડ પર પ્રાયોગિક ધોરણે બટન ઓપરેટેડ સિગ્નલ સિસ્ટમ આધારિત પેલિકન ટ્રાફિક સિગ્નલ લગાવાયું. સુરતના સલાબતપુરાના 33 વર્ષ જૂના લૂંટના કેસમાં પોલીસે 3 વોન્ટેડ ગુનેગારોની ધરપકડ કરી. આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી. અને ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપનો આવતીકાલથી ભાવનગરમાં પ્રારંભ થશે. સમાચાર વિગતવાર. 12 વર્ષના વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વિકાસ, જનકલ્યાણ અને વિશ્વાસ એ એકબીજા સાથે જોડાયેલા. જ્યારે યોજનાઓનો સીધો લાભ લોકો સુધી પહોંચે છે ત્યારે જ જનવિશ્વાસ દ્રઢ બને છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીની જે બોલવું તે કરી બતાવવાની કાર્યશૈલીને કારણે જ દેશમાં ઐતિહાસિક અને મોટા નિર્ણયો સાકાર થયા છે. ગુજરાતમાં એક સમયે પાણી અને વીજળી માટે જે મોટો સંઘર્ષ હતો તે આજે અવિરત વીજળી અને વ્યાપક નર્મદા નેટવર્કથી સંપૂર્ણ દૂર થયો છે. આ કાર્યક્રમ પર પ્રતિક્રિયા આપતા ગુજરાત ભાજપના પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે પરિષદ દરમિયાન પ્રકાશિત થયેલી સિદ્ધિઓ અને સરકારની વિકાસ પહેલ પર પોતાના વિચારો જણાવ્યા હતા.
1: और 2014 के बाद जिस तरह से गांव गरीब और खेडूत के लिए नरेंद्र भाई ने काम किया है, मध्यम वर्ग के लिए काम किया है, नियो रोज के लिए, नियो रिच के लिए काम किया है, इसी तरह हर एक डिपार्टमेंट में जो विकसित भारत का जो रोड मैप है वो विकसित भारत रोड मैप में अलग अलग रास्ते से गुजरात और पूरा देश आगे बढ़ रहा है.
0: બનાસકાંઠા ખાતે 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાનું વિકસિત ભારત સંકલ્પ સંમેલન વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયું હતું. આ પ્રસંગે અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે નર્મદાના નીરે સરહદી વિસ્તારના વિકાસને એક નવી દિશા આપી છે. સંમેલન પૂર્વે મહાનુભાવોએ નડાબેટ ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોની મુલાકાત લીધી હતી, તેમજ થરાદની ગાયત્રી વિદ્યાલય ખાતે કેન્દ્ર સરકારની 12 વર્ષની સિદ્ધિઓને ઉજાગર કરતી ત્રિદિવસીય પ્રદર્શની નિહાળી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જામનગર ખાતે વિકાસ અને કલ્યાણકારી પહેલો પર પ્રકાશ પાડતી એક પત્રકાર પરિષદ યોજાઈ હતી, તથા જામનગરમાં 12 વર્ષના વિકાસ કાર્યો દર્શાવતી એક ગેલેરી પ્રદર્શનનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી અર્જુન મોઢવડિયાએ દેશને નવી દિશા આપવાનો શ્રેય પ્રધાનમંત્રી મોદીને આપ્યો હતો.
2: મોદી સરકારને જો અગલે 67 યર્સ ઇતના કામ સિર્ફ 12 સાલ મેં ઉન્હોને કિયા, વંદે ભારત સે લેકર મેટ્રો રૂટ તક બહોત સારા કામ ઉસી ક્ષેત્ર મેં ભી હુઆ. કિસાનો કે લિયે કિસાન સન્માન નિધિ કે તહત 11 કરોડ કિસાનો હર સાલ 6,000 રૂપિયા સન્માન નિધિ કે રૂપ મેં ડાયરેક્ટ ડીબીટી કે માધ્યમ સે ટ્રાન્સફર કિયા જા રહા હૈ. દેશ મેં 74 કરોડ લોકો કો મુફ્ત રાશન દિયા જા રહા હૈ.
0: તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યક્રમનું એક સંમેલન યોજાયું હતું. કેન્દ્ર સરકારની 12 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થતા સમયગાળા દરમિયાન દેશમાં થયેલ જનકલ્યાણ યોજનાઓ, વિકાસ કાર્યો વિશ્વાસ પહોંચાડવાના ભાગરૂપે આ સંમેલન યોજાયું હતું, જેમાં આગેવાનોએ છેલ્લા 12 વર્ષ દરમિયાન થયેલા વિકાસના કાર્યોની ચર્ચા કરી હોવાનું સાંસદ દર્શના જરદોશે કહ્યું હતું.
3: નાગરિકો સાથે જનકલ્યાણની વાતો, વિકાસની વાતો અને વિશ્વાસની વાતો, કે જેમાં સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ સાથે સરકારે જે રીતે કામ કર્યા છે, ત્યારે પ્રજાની અંદરનો આ વિશ્વાસ કાયમ રહે, વૃક્ષારોપણ, સ્વચ્છતા જેવા વિવિધ વિષયો સાથે અને ગામના પ્રબુદ્ધ નાગરિકોનો સંપર્ક કરીને જાહેર સ્થળોની સફાઈ સાથેના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગઈકાલે ઔદ્યોગિક નીતિ 2026ની જાહેરાત ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આ નવી ઔદ્યોગિક નીતિને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરનારી સર્વગ્રાહી વિકાસ દસ્તાવેજ ગણાવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ભવિષ્ય માટેનો માર્ગદર્શક દસ્તાવેજ એવી નવી ઔદ્યોગિક નીતિ માત્ર પ્રોત્સાહનો આપતી નથી, પરંતુ વર્ષ 2047ના વિકસિત ગુજરાતના વિઝનને સાકાર કરવાનું એક શક્તિશાળી માધ્યમ છે.
4: દેશની જીડીપીમાં 8.2% એ આપણો ફાળો છે. દેશના જે કાર્ગો હેન્ડલિંગ છે તેમાં 40% કાર્ગો હેન્ડલિંગ એ માત્ર ને માત્ર ગુજરાતમાંથી થઈ રહ્યું છે.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રીએ કહ્યું કે જ્યારે યોજનાઓનો સીધો લાભ લોકો સુધી પહોંચે છે ત્યારે

0: પોલિસીના ઇન્સેન્ટિવ કરતા પોલિસી એ વિચારો જોડે લાવવામાં આવી છે કે ગ્લોબલ કોમ્પિટિશનના જમાનામાં આ ઇન્સેન્ટિવ અમે અલગ દ્રષ્ટિથી જોઈએ છે. કોઈક સેક્ટરમાં 20% રૂપિયા અમે રોકીએ છીએ તો કોઈક સેક્ટરમાં 15% રૂપિયા અમે રોકીએ છીએ, કોઈક સેક્ટરની અંદર 35% તો કોઈક સેક્ટરની અંદર 45% રૂપિયા અમે રોકીએ છીએ.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIRnews_abadને ફોલો કરશો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌથી વ્યસ્ત વેપારી વિસ્તાર એવા સીજી રોડ પર મ્યુનિસિપલ માર્કેટ પાસે પ્રાયોગિક ધોરણે પેલિકન ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ નવું સિગ્નલ હાલમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસને કામગીરી અને નાગરિકોના વપરાશ માટે સોંપવામાં આવ્યું છે. પેલિકન સિગ્નલ એ ખાસ કરીને પદયાત્રીઓ માટે ડિઝાઇન કરવામાં આવેલી બટન ઓપરેટેડ સિગ્નલ સિસ્ટમ છે. જ્યારે કોઈ નાગરિકને વ્યસ્ત રોડ ઓળંગવો હોય ત્યારે તેમણે સિગ્નલના થાંભલા પર લગાવેલું બટન દબાવવાનું રહેશે. બટન દબાવતાની સાથે જ સિગ્નલ સિસ્ટમ સક્રિય થશે અને થોડી જ ક્ષણોમાં વાહનો માટેની લાઇલ લાઇટ થઈ જશે. આનાથી વાહનો ઉભા રહી જશે અને પદયાત્રીઓને કોઈપણ ભય વિના સુરક્ષિત રીતે રસ્તો ઓળંગવા માટે પૂરતો સમય મળી રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના યુસીડી વિભાગ દ્વારા અમલીકૃત પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના હેઠળ વિવિધ લોન સાયકલોમાં સમાવિષ્ટ કુલ 165 લાભાર્થીઓને લોન મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મેયર હિતેશ બારોટની ઉપસ્થિતિમાં યોજાયેલા આ મેળામાં યોજનાનો લાભ મેળવવા ઇચ્છુક આશરે 190 શેરી ફેરિયાઓની નવી લોન અરજીઓનું બેંકમાં રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું. સુરતના સલાબતપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 33 વર્ષ જૂના લૂંટના કેસમાં પોલીસે 3 વોન્ટેડ ગુનેગારોની ધરપકડ કરી છે. 1992થી ફરાર આરોપીઓને શોધવા માટે પોલીસે ટેકનિકલ અને માનવ દેખરેખનો ઉપયોગ કર્યો હતો. આ અંગે સુરત ડીસીપી કાનન દેસાઈએ વધુ માહિતી આપી.
2: हमें टेक्निकल सर्वेलेंस और मोर ओवर ह्यूमन सर्वेलेंस से हमें पता चला कि जो 1992 से 33 ईयर से जो अक्यूज वांटेड था, जिसके खिलाफ 70 का वारंट भी इश्यू हुआ हुआ था, हमने तुरंत वहां पे टीम भेजी. लूटधड़ का वो आरोपी था, इतना सालों से फरार था, उसको हमने पकड़ा है. और उसी के ड्राइव चलते हुए एक जयंती भाई ईश्वर भाई पटेल था, दिनेश ईश्वर भाई पटेल. लेकिन ये जब ड्राइव की एक्सरसाइज हमने की तब पता चला कि लूटधड़ के ये दोनों आरोपी भी अभी डिंडोली सूरत में ही रह रहे हैं. तो ह्यूमन सोर्स से ही हमने इन दोनों को भी अभी पकड़ लिया है और अभी पुलिस हिरासत.
1: આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહિવત હોવાનું હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26 આવતીકાલથી પ્રારંભ થશે. ભાવનગરના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આવતીકાલથી 28 જૂન દરમિયાન યોજાનારી આ ટુર્નામેન્ટમાં 13 રાજ્યોના ખેલાડીઓ ભાગ લેશે. ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26 ભારતની 13 રાજ્યોની ક્લબોની ટીમોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. યાત્રાધામ પાવાગઢ ખાતે અધિક માસની સોમવતી અમાસ નિમિત્તે ગઈકાલે હજારો શ્રદ્ધાળુઓએ મહાકાળી માતાના દર્શનાર્થે ઉમટ્યા હતા. જય માતાજીના ગુંજતા નાદ વચ્ચે મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિકો પાવાગઢ પહોંચ્યા હતા. યાત્રાળુઓની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર દ્વારા પીવાના પાણી, તબીબી સહાય, માર્ગદર્શન કેન્દ્ર સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. ભીડ નિયંત્રણ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરાયો હતો. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રીએ કહ્યું કે જ્યારે યોજનાઓનો સીધો લાભ લોકો સુધી પહોંચે છે ત્યારે જ જનવિશ્વાસ દ્રઢ બને છે. જાહેર થયેલી નવી ઔદ્યોગિક નીતિથી વિવિધ ક્ષેત્રોમાં 15-45% સુધીના વિવિધ ઇન્સેન્ટિવ દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા નાયબ મુખ્યમંત્રી. સુરતના સલાબતપુરાના 33 વર્ષ જૂના લૂંટના કેસમાં પોલીસે 3 વોન્ટેડ ગુનેગારોની ધરપકડ કરી. આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી અને ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપનો આવતીકાલથી ભાવનગરમાં પ્રારંભ થશે. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો.

0: સાગરના મોતી ભક્તિ સંગીતનો આરાધના કાર્યક્રમ પ્રસ્તુત છે. બસ હવે થોડી જ વારમાં
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
0: આરાધના કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના. આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે, ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર. 7:45 વાગીને 45 મિનિટ થવા જાય છે. આકાશવાણી

0: અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચાર અમે રિલે કરીશું, બસ હવે થોડી જ ક્ષણમાં.
1: ગૃહસચિવ ગોવિંદ મોહને નીટ યુજી પુનઃ પરીક્ષા પહેલા રાજ્ય સરકારોની તૈયારીઓની સમીક્ષા કરી. ડીઆરડીઓએ સ્વદેશી રીતે વિકસિત લાંબા અંતરની જમીન આધારિત ક્રુઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફ્રાન્સના એવિયનમાં G7 સમિટમાં ભાગ લેવા માટે 2 દિવસની મુલાકાતે પહોંચશે, જે તેમના 2 દેશોના પ્રવાસના 3જા તબક્કામાં છે. સાંભળીએ એક અહેવાલ.
2: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દેશો કી અપની યાત્રા કે તીસરે ચરણ મેં G7 શિખર સંમેલન મેં ભાગ લેને કે લિયે ફ્રાન્સ કે એવિયો પહોંચેંગે. ઇસકે બાદ પ્રધાનમંત્રી G7 દેશો, સાઝેદાર દેશો ઓર વિશ્વ બેંક ઓર અફ્રીકી વિકાસ બેંક કે પ્રતિનિધિઓ કે સાથ ફોર્જિંગ ન્યૂ પાર્ટનરશિપ્સ એન્ડ રીબિલ્ડિંગ ઇન્ટરનેશનલ સોલિડારિટી વિષય પર આયોજિત કાર્યસત્ર મેં હિસ્સા લેંગે. પ્રધાનમંત્રી કી કનાડા, બ્રિટેન ઓર સંયુક્ત અરબ અમીરાત કે નેતાઓ કે સાથ દ્વિપક્ષીય બેઠક કરને કા ભી કાર્યક્રમ હૈ. ઇસકે બાદ વહ ફ્રાન્સ કે રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મેક્રો દ્વારા આયોજિત ગાલા ડિનર મેં શામિલ હોંગે. પ્રધાનમંત્રી મોદી લગાતાર 7વીં બાર G7 શિખર સંમેલન મેં ભાગ લેંગે. ફ્રાન્સ કે એવિયો સે અંકિત કુમાર.
1: G7 સમિટમાં ભારતની નિયમિત ભાગીદારી, શાંતિ, સુરક્ષા, વિકાસ અને પર્યાવરણીય ટકાઉપણું સંબંધિત વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં નવી દિલ્હીની ભૂમિકા અને યોગદાનને પ્રતિબિંબિત કરે છે.
3: G7 દેશો કે લીએ ભારત કા બઢતા મહત્વ અબ કેવલ રણનીતિક ઓર કૂટનીતિક સ્તર તક સીમિત નહીં હૈ, બલ્કિ યહ આર્થિક ઓર તકનીકી સાઝેદારીઓ મેં ભી દિખાઈ દે રહા હૈ. હાલ હી મેં સંપન્ન ભારત યુરોપીય સંઘ વ્યાપાર સમજૌતા, નીસ મેં આયોજિત ભારત ઇનોવેટ્સ કાર્યક્રમ ઓર પેરિસ મેં હોને વાલે વિવોટેક મેં ભારત આધિકારિક AI સાઝેદાર દેશ કે રૂપ મેં ભાગીદારી ઇસકી સ્પષ્ટ મિસાલ હૈ. ઇસસે પતા ચલતા હૈ કી G7 દેશ ભારત કો કેવલ એક બડે બજાર કે રૂપ મેં નહીં, બલ્કિ પ્રૌદ્યોગિકી, નવાચાર, વિનિર્માણ ઓર મજબૂત આપૂર્તિ શૃંખલાઓ કે ક્ષેત્ર મેં એક વિશ્વસનીય સાજેદાર કે રૂપ મેં દેખ રહે હૈ. અંકિત કુમાર, આકાશવાણી સમાચાર, એવિયો, ફ્રાન્સ.
1: ઈરાન સાથે કરારની જાહેરાત કર્યા પછી અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ G7 સમિટ માટે ફ્રાન્સ પહોંચ્યા છે. અમેરિકા તરફથી ઈરાન સાથેના કરારમાં હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાનું અને ઉર્જા બજારો અને અશાંત પ્રદેશોના સંઘર્ષને રોકવાનું છે. ગઈકાલે જાહેર કરાયેલા ઈરાન અમેરિકા વચ્ચેનો આ કરાર G7 નેતાઓ વચ્ચે ચર્ચાનો મુસદ્દો છે. કરારના મુખ્ય મુદ્દાઓ વિશે હજી સત્તાવાર જાહેરાત થઈ નથી.
4: अमेरिका और ईरान के बीच शांति समझौते की रूपरेखा की घोषणा से पश्चिम एशिया में उम्मीद की नई किरण जगी है. औपचारिक रूप से इस समझौते पर शुक्रवार को स्विट्जरलैंड में हस्ताक्षर किए जाएंगे. समझौते में होर्मुज जलडमरू मध्य को फिर खोलने और वार्ता जारी रहने तक युद्ध विराम बढ़ाने का प्रस्ताव है. इस घटनाक्रम का असर तेल बाजार पर भी दिखा है. आपूर्ति में सुधार की उम्मीद के बीच तेल की कीमतों में गिरावट आई है. दुबई से विनोद कुमार की रिपोर्ट के साथ समाचार कक्ष से મનોજ.
1: ટ્રમ્પ ફ્રાન્સના એવિયન લેસ બેન્સમાં વિશ્વ નેતાઓ સાથે 3 દિવસ મુલાકાત કરે તેવી અપેક્ષા છે. આવતીકાલે ટ્રમ્પ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે. લિક્વિડફાઇડ નેચરલ ગેસ કેરિયર દિશા હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થઈ ગયું છે. મધ્ય પૂર્વમાં યુદ્ધ શરૂ થયા પછી યુદ્ધગ્રસ્ત લેન્ડ પાર કરનાર આ પહેલું ભારતીય LNG ટેન્કર છે. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળના કન્સોર્ટિયમ દ્વારા સંચાલિત અને પેટ્રોનેટ LNG લિમિટેડ દ્વારા ચાર્ટેડ કરાયેલ 62,370 મેટ્રિક ટન LNG વહન કરતું LNG કેરિયર અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રારંભિક યુદ્ધ વિરામ કરારની જાહેરાત પછી સ્ટ્રેટમાંથી પસાર થનાર પ્રથમ વાણિજ્યિક જહાજોમાંનું એક છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના ડિરેક્ટર ઉપેશ કુમાર શર્માએ જણાવ્યું હતું કે આ જહાજ આ મહિનાની 18મી તારીખે ગુજરાતના દહેજ પહોંચવાની અપેક્ષા છે. યુનિયન પબ્લિક કમિશન સર્વિસીસ UPSCએ આ વર્ષની સિવિલ સર્વિસીસ પ્રિલિમરી પરીક્ષા CSEનું પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે 1,000થી વધુ ખાલી જગ્યાઓ સામે કુલ 13,000થી વધુ ઉમેદવારોને સિવિલ સર્વિસીસ મુખ્ય પરીક્ષા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. અંતિમ પરિણામ જાહેર થયા પછી જ માર્ક, કટ ઓફ માર્ક્સ અને આન્સર કી કમિશનની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. ઉમેદવારો UPSCની સત્તાવાર વેબસાઇટ UPSC.gov.in પરથી પ્રિલિમ પરિણામ ડાઉનલોડ કરી શકે છે. કમિશને જણાવ્યું હતું કે ગયા વર્ષે 1,087 ખાલી જગ્યા સામે કુલ 14,000થી વધુ ઉમેદવારોને સિવિલ સર્વિસીસ મુખ્ય પરીક્ષા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR News ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu

0: અને મારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ અંડરસ્કોર EBADને ફોલો કરશો. કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને નીટ યુજી પુનઃ પરીક્ષા પહેલા રાજ્ય સરકારોની સુરક્ષા અને લોજિસ્ટિક તૈયારીઓની સમીક્ષા કરી હતી, જેમાં ખાસ વિદ્યાર્થીઓની સુવિધા, સુરક્ષા વ્યવસ્થા અને પારદર્શી પરીક્ષા પ્રક્રિયા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ સચિવે તમામ રાજ્ય સરકારો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને કેન્દ્રીય એજન્સીઓને સુરક્ષા પ્રોટોકોલનું પાલન સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને વિદ્યાર્થીઓની સરળ મુસાફરીની સુવિધા આપવા વિનંતી કરવામાં આવી હતી. રેલવે બોર્ડના અધ્યક્ષે સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. બેઠક દરમિયાન શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ, ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ, પોસ્ટ વિભાગના સચિવ, CRPF, CISF, BCAS ના DG અને NTA ના DG અને સંરક્ષણ મંત્રાલય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા. DRDOએ સ્વદેશી રીતે વિકસિત લાંબા અંતરની જમીન આધારિત ક્રૂઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDOએ ઓડિશાના ડોક્ટર APJ અબ્દુલ કલામ ટાપુ પરથી લાંબા અંતરની જમીન આધારિત ક્રૂઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલ એક સ્વદેશી રીતે વિકસિત મિસાઇલ છે, જેની બધી સબસિસ્ટમ વિવિધ DRDO પ્રયોગશાળાઓ અને ભારતીય ઉદ્યોગ ભાગીદારો દ્વારા વિકસાવવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલયે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે આ મિસાઇલે તેના બધા જ ઉદ્દેશ્યો પૂર્ણ કર્યા છે. મંત્રાલયે કહ્યું હતું કે આ સફળ પરીક્ષણ આત્મનિર્ભર ભારત અને મજબૂત રાષ્ટ્રીય સંરક્ષણ પ્રણાલી તરફનું બીજું એક મહત્વનું પગલું છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ક્રૂઝ મિસાઇલના સફળ ઉડાન પરીક્ષણ બદલ DRDO ટીમ અને ઉદ્યોગ ભાગીદારોને અભિનંદન આપ્યા હતા. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ફ્રાન્સમાં યુરોપના પ્રથમ અને સૌથી મોટા વિજ્ઞાન અને ટેકનોલોજી હબ સોફિયા એન્ટીપોલિસીની મુલાકાત લીધી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ગોયલે જણાવ્યું હતું કે ટેકનોલોજી પાર્ક આર્થિક વિકાસ અને ટેકનોલોજી પ્રગતિને વેગ આપવા માટે સંશોધન, પ્રતિભા અને ઉદ્યોગ સાહસિકતા કેવી રીતે એકસાથે આવી શકે તેનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરે છે. કેન્દ્રીય નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ ગઈકાલે ગોવામાં ગ્લોબલ વિન્ડ ડે 2026 નેશનલ કોન્ફરન્સ દરમિયાન વિન્ડ ટર્બાઇન સપ્લાય ચેઇન મેનેજમેન્ટ WTE મરુત પોર્ટલ લોન્ચ કર્યું. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે અને ભારતીય વિન્ડ ટર્બાઇન મેન્યુફેક્ચરર એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે આ વિકસાવવામાં આવ્યું છે. ક્રિકેટમાં શ્રીલંકાએ આજે દામુલામાં 50 ઓવરની ત્રિકોણીય શ્રેણીમાં સુપર ઓવરની રોમાંચક મેચમાં ભારતને હરાવ્યું છે. વિપ્રજ નિગમ અને સૂર્યાસ શેડગેની અડધી સદીથી ભારતે 49.2 ઓવરમાં 256 રન બનાવ્યા હતા. શ્રીલંકા ટીમે 50 ઓવરમાં કુલ સ્કોર બરાબર કરી અને પછી સુપર ઓવરમાં રોમાંચક વિજય મેળવ્યો. ફિફા વર્લ્ડ કપ ફૂટબોલમાં અમેરિકાના એટલાન્ટા ખાતે સ્પેન અને કાબુબોર્ડ વચ્ચે ગ્રુપ એચ મુકાબલો ચાલી રહ્યો છે. અગાઉના દિવસે સ્વીડને મેક્સિકોમાં ગ્રુપ એફ મેચમાં ટ્યુનેશિયાને 5-1 હરાવ્યું હતું. સરકારે રાષ્ટ્રીય રમતગમત વહીવટી અધિનિયમ 2025 હેઠળ રાષ્ટ્રીય રમતગમત બોર્ડ માટે શોધ સહ પસંદગી સમિતિની રચના કરી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી નિકિતા શાહ.
1: આજના તમામ અખબારોએ અમેરિકા ઇરાન યુદ્ધ સમજૂતીના સમાચારને મુખ્ય મથાળું બનાવ્યું છે. ગુજરાત સમાચાર લખે છે, અમેરિકા ઇરાન અંતે શાંતિ જાળવવા સહમત, 19મી મહોર. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, ઈરાનને 28 લાખ કરોડ આપી યુદ્ધમાંથી છૂટશે ટ્રમ્પ. સંદેશ લખે છે, ડોનાલ્ડ ટ્રમ્પે તમાચો મારી ગાલ લાલ રાખ્યો. અને હેડલાઇનમાં ફુગાવો 9.68% પહોંચ્યો. UKમાં 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ. IPLની જેમ યોગાસન સુપર લીગ શરૂ કરવાની જાહેરાત જેવા વિવિધ સમાચારોનો સમાવેશ કરાયો છે. સ્થાનિક સમાચારોમાં માધાપરમાં ભોજન પ્રસાદ બાદ 46 બાળકોને ફૂડ પોઈઝનિંગ, પાટનગરમાં ખેડૂતોની હલ્લાબોલ જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G7 સમિટમાં ભાગ લેવા માટે આજે ફ્રાન્સ પહોંચશે. ટ્રમ્પ G7 બેઠક માટે ફ્રાન્સ પહોંચ્યા. લિક્વિડફાઇડ નેચરલ ગેસ કેરિયર દિશા હોર્મોસ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થયું. UPSCએ સિવિલ સર્વિસીસ પ્રિલિમરી પરીક્ષા CSEનું પરિણામ જાહેર કર્યું. કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને નીટ UG પુનઃ પરીક્ષા પહેલા રાજ્ય સરકારોની તૈયારીઓની સમીક્ષા કરી. અને DRDOએ સ્વદેશી રીતે વિકસિત લાંબા અંતરની જમીન આધારિત ક્રૂઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રોનું આ પ્રસારણ છે. FM બેન્ડ 102.2 MHz પર. ફિલ્મ હરિશ્ચંદ્ર તારામતી ફિલ્મનું

ಹರಿಶ್ಚಂದ್ರ ತರಮತಿ ಆ ಫಿಲ್ಮ್ ಗೀತದ್ದು, ಹೇಮಂತ್ ಕುಮಾರ್ನ ಸ್ವರ್ಮ. ಆಕಾಶವಾಣಿನ ಗೋತ್ರ ಕೇಂದ್ರನು ಪ್ರಸಾರಣ ಸಾಂಬಿರಿ ಅಚ್ಚು ಎಫ್ ಎಂ ಬೆಂಡ್ 101.3 MHz ಬರ್ತೀವಿ. અત્યારે સવારના 8 વાગ્યા છે. થોડી જ વારમાં દિલ્હીથી પ્રસારિત બરાબર 8 વાગે પ્રથમ હિન્દીમાં અને 8:15 અંગ્રેજીમાં મોર્નિંગ ન્યૂઝ અમે રિલે કરીશું.

0: આજથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: બદલો બદલો, આદત બદલો.
2: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નહોતા કર્યા શું?
1: બદલો બદલો, આદત બદલો. હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
3: ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં ફિલ્મ યે હૈ જલવા નું ગીત.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: દિલ્હી 6 ફિલ્મના ગીત.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.

સન્નમ ફિલ્મમાં ગીત હતું સાધના સરગમના સ્વરમાં, આકાશવાણીના ગોધરા કેન્દ્રના પ્રસારણ છે. સવારના 9 થવા જાય છે. મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું. બસ હવે થોડી જ વારમાં.

મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમે કરી રહ્યા હતા. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું પ્રસારણ છે. એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટઝ પર સવારના 10 થયા છે. એક જ ફિલ્મ દિલ તો પાગલ હૈના ગીત સાંભળશો. ઉદિત નારાયણ અને સાથીઓને સાંભળીએ.

શ્રોતા મિત્રો, આજે આપ સાંભળી રહ્યા હતા એક જ ફિલ્મ દિલ તો પાગલ હૈના ગીત, ઉદિત નારાયણ, લતા મંગેશકર અને આશા ભોસલેના અવાજમાં. આ સાથે જ આજનો આ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર. સવારના 10:30 થયા છે, સાંભળીએ આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત હિન્દી ફિલ્મ સંગીત.

મિત્રો, ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં માણીએ લતા મંગેશકર અને મોહમ્મદ રફીના યાદગાર યુગલ ગીતો. સૌપ્રથમ પ્યાર કા મોસમ ફિલ્મનું ગીત, શબ્દરચના મજરો સુલતાનપુરીની, સંગીત આર ડી બર્મનનું.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
2: મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ SD બર્મન સાહેબના સંગીત નિર્દેશનમાં આનંદ બક્ષીની ગીત રચના. ફિલ્મ છે ઇશ્ક પર જોર નહીં અને યુગલ સ્વર લતા મંગેશકર અને મોહમ્મદ રફીનો.

0: लगाने दो, छोड़ो भी जाने दो, खो तो न
1: जा। श्रोता मित्रों, अनिवार्य संजोगों ने कारणे इश्क पर जोर नहीं फिल्मनू आ गीत अमे आपने आगळ संभळावी शकता नथी, ते बदल अमे दिलगीर छीए।
2: દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
3: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે,
2: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે।
3: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
1: કાર્યક્રમના અંતમાં સાંભળી લતા મંગેશકર અને મોહમ્મદ રફીના યુગલ સ્વરોમાં સહેરા ફિલ્મનું ગીત, ગીતકાર હસરત જયપુરી, સંગીતકાર રામલાલ।

મિત્રો, સહરા ફિલ્મના આ ગીત સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રના પ્રસારણ સાથે આપ જોડાયેલા છો. રજૂ કરીએ છીએ સુગમ સંગીત. કાર્યક્રમના આજના કલાકાર છે મિતાલી મુખર્જી. તેમના સ્વરમાં સૌપ્રથમ માણીએ હરીન્દ્ર દવેની રચના.

મિતાલી મુખર્જીના સ્વરમાં આ હતી ગોવિંદ દરજીની રચના. અને હવે કાર્યક્રમના અંતમાં સાંભળીએ માધવ રામાનુજની શબ્દ રચના મિતાલી મુખર્જીના સ્વરમાં.

0: શ્રોતા મિત્રો, મિતાલી મુખર્જીએ ગાયેલી માધવ રામાનુજની આ રચના સાથે સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. અત્યારે સવારના 11 થવા જઈ રહ્યા છે. થોડી જ ક્ષણોમાં સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ઈરાન અને અમેરિકા વચ્ચે સંધિ સધાવવાની શક્યતા વચ્ચે ભારતીય શેર બજારમાં સતત ત્રીજા દિવસે પણ તેજી. સેન્સેક્સ 400 અને નિફ્ટીમાં 100 અંક કરતાં વધુનો ઉછાળો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સુખ અને સમૃદ્ધિના દરવાજા ફક્ત ધીરજ, વિવેક અને દૂરંદેશી સાથે લેવામાં આવેલા પગલાંથી જ ખુલે છે. પ્રધાનમંત્રીએ દરેક નિર્ણયમાં વિવેકના ઉપયોગના મહત્વ પર ભાર મૂક્યો. મેડિકલમાં પ્રવેશ માટે લેવાનારી નીટ યુજીની પુનઃ પરીક્ષા માટે 10 લાખથી વધુ ઉમેદવારોએ તેમના એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યા. કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ કહ્યું કે વિરોધ પ્રદર્શનો સંબંધિત માનવાધિકાર ઉલ્લંઘનના લગભગ 2000 પીડિતોને વળતર અપાશે. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં ભારતીય મહિલા હોકી ટીમે FIH હોકી નેશન્સ કપની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ત્રિગુણી રસીકરણ અભિયાનનો આરંભ કરાવ્યો. ધનુર અને ડિપ્તેરિયાની રસી 10 અને 12 વર્ષના બાળકોને અપાશે. રાજ્યમાં પોલીસનું ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ, 14 દિવસમાં 84 બાળમજૂરોને મુક્ત કરાવ્યા. 26 લોકો સામે કેસો નોંધ્યા. વિદ્યાર્થીઓમાં લોકશાહીના મૂલ્યો અને મતદાન પ્રક્રિયાની વ્યવહારુ સમજ કેળવવા વલસાડના ધરમપુર તાલુકાની મોટી ઢોલડુંગરી પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ. ચૂંટણીનું સંચાલન બાળકોએ જ કર્યું. પાટણના ભગિની સમાજ દ્વારા સોમવતી અમાસના દિવસે તમામ વોર્ડની મળી કુલ 108 મહિલા સફાઈ કામદારોને સાડીનું કલેક્ટરના હસ્તે વિતરણ કરાયું. સુરતના સલાબતપુરાના 33 વર્ષ જૂના લૂંટના કેસમાં પોલીસે 3 વોન્ટેડ ગુનેગારોની ધરપકડ કરી. અને ક્રિકેટમાં શ્રીલંકા એ ટીમે 50 ઓવરની ત્રિકોણીય શ્રેણીમાં સુપર ઓવરની રોમાંચક મેચમાં ભારત એને હરાવ્યું. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.
2: હેલો હેલો.

0: आपकी बातें आपकी आवाज।
1: हेलो आकाशवाणी,
0: आपकी पसंद आपका अंदाज।
2: हेलो हेलो, दिल दिल से कनेक्ट करना। येलो येलो, ये बातें डायरेक्ट करना।
0: फोन इन कार्यक्रम। हेलो हेलो,
3: नमस्ते, आवकार, स्वागतम। श्रोता मित्रों, आकाशवाणी अमदावाद वडोदरा परथी प्रस्तुत छे फोन इन कार्यक्रम हेलो हेलो, जेमां छे आप सौ मानवंता मित्रोनी साथे थयेल मारी एटले के सेजल कापड़िया साथेनी वातचीत अने आपनी फरमाइशना गीतो। तो चालो वातो अने गीतोनी यात्राने शुरू करी दईए। फोन इन कार्यक्रम हेलो हेलो।
4: हेलो हेलो, नमस्कार, कौन बोलो छो?
5: हाँ जी नमस्कार
4: जी।
5: हेलो, हाँ जी नमस्कार
4: जी, बोलो।
5: हूँ गिरनार ની તળેટી માં વસેલા શહેર જૂનાગઢ થી વાંજા દરજી કિરીટ સોલંકી વાત કરું છું।
4: હા જી કિરીટ ભાઈ,
5: મારા સસરા ની દીકરી શ્રીમતી કીર્તિ સોલંકી
4: જી, આપનું સ્વાગત છે અમારા હેલો હેલો પ્રોગ્રામ માં। શું પ્રવૃત્તિ કરો છો આપ?
5: પ્રવૃત્તિમાં બસ અમારું ડોક્ટર જેવું કામકાજ છે, જેમ ડોક્ટર પોતાની દવા કરીને શરીરને જેમ સુંદર બનાવે છે, એમ અમે લોકો કપડાં પહેરીને માણસને સુંદર બનાવીએ છીએ।
4: અચ્છા, હા, હવે જ્યારે આ વાત નીકળી છે સુંદરતાની, તો મારે તમને જણાવવું છે કે આ સપ્તાહમાં આવતા રવિવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અને એની સાથે વિશ્વ સંગીત દિવસ પણ છે, તો આપના જીવનમાં યોગ નું શું મહત્વ છે?
5: મારી પોતાની તો ઠીક, પણ દરેક મનુષ્યના જીવનમાં સંગીત અને યોગ બંનેનું ખૂબ જ મહત્વ છે। અને અત્યારે આપણે જોવા જઈએ તો 40 થી ઉપર જેની ઉંમર થાય છે એને કંઈક ને કંઈક ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર કે આવી બીમારી લાગી જાય છે।
4: હા હા, મેદસ્વી પણ જોવા મળે છે, બરાબર છે।
5: એટલે આનું કારણ એટલું જ છે, વાહનોનો વ્યાપ વધ્યો છે,
4: એટલે
5: હલનચલન માણસને થતું નથી,
4: બરોબર છે। મારે તમને એક સરસ વાત જણાવી છે કિરીટભાઈ, કે આ વખતે જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે ને 2026, તેનો વિષય છે સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ। એટલે આ જે થીમ છે એ યાદ અપાવે છે કે વિશ્વભરમાં લોકો યોગથી લાભ મેળવી શકે છે, અને ફક્ત શારીરિક કસરત નહીં, આખા શરીરનું હલનચલન, શ્વાસ લેવાની રીતો, એની સાથે મનનું સંતુલન પણ ખૂબ થાય છે અને આપણે તણાવ મુક્ત થઈને જીવી શકીએ છીએ, ખરું કે નહીં?
5: આ વખતે સ્પેશિયલ થીમ રાખવાનું કારણ પણ એ જ છે। દાખલા તરીકે તમે અને હું જોઈ તો નાનપણમાં આપણે રમતો એવી રમતા કે એમાં યોગ સાથે ગમત પણ થતી।
4: જી જી,
5: હા। અને આજે બાળકોનું તમે જોવો તો મનોરંજનનું સાધન કયો કે કાંઈ પણ હોય તો એક મોબાઈલ થઈ
4: ગયો, મોબાઈલ છે, એટલે એ લોકોને કસરત તરફ વાળવા પડે, આપણે એ લોકોની યોગાસન ની પદ્ધતિ થી વાકેફ કરવા પડે। ચલો તો કિરીટભાઈ, હવે મને તમારું પસંદગીનું ગીત જણાવો।
5: બસ આજના ફરમાઈશ મારી છે, ફિલ્મ નું નામ છે યારાના, અમિતાભ બચ્ચન વાળી, અને ગીતના શબ્દો છે સારા જમાના હસીનો કા દીવાના।

0: હેલો હેલો, નમસ્કાર, કોણ બોલો છો?
1: ખત્રી કોલોની કચ્છ જિલ્લાના નવા અંજાર ગામથી બેન વાત કરું છું. મારું નામ છે અબ્દુલ કાદર ખત્રી.
0: જી જી, શું કરો છો આપ અબ્દુલભાઈ?
1: અમે કલર કામ ને બાંધણી કામ ને બધું કરીએ છીએ.
0: જી બરાબર છે. જે આપણે બાંધણી સિલ્ક ઉપર અને એના ઉપર જે
1: સિલ્ક ઉપર
0: કરવામાં આવે છે, એની સાડી પણ થાય છે, દુપટ્ટા પણ થાય છે.
1: હા, એ થાય છે. બીજો અહીંયા કચ્છમાં વણાટનું કામ પણ થાય છે, ભુજોડી ગામ છે ત્યાં કરીને, અને બીજો એક કોટડા રોહા ગામ છે અહીંયા ભુજની આજુબાજુ ત્યાં કરીને પણ સોડી ચપ્પુનો મસ્ત ઉદ્યોગ, સારો ઉદ્યોગ છે.
0: ખૂબ મોટો ઉદ્યોગ અત્યારે વિકસ્યો છે. આ વણાટનો જે ઉદ્યોગ છે એ ખૂબ મોટો વિકસ્યો છે, અને
1: કારીગરોને સાક્ષાત્કાર મળવો જોઈએ સરકાર તરફથી, અને મળે પણ છે, પણ અમુક લોકો એનાથી વંચિત છે. તો સરકાર શ્રી એ લોકોને થોડોક વધુ ને વધુ પ્રોત્સાહન આપે, આપે તો છે જ, પણ વધુ આપે એવી કોશિશ કરીએ.
0: બરાબર છે.
1: બેન, જૂના ગીતમાં ફરમાઈશ આવી છે.
0: આપને કયા કલાકાર ગમે છે જૂના ગીતોમાં?
1: મને કિશોર કુમાર, મોહમ્મદ રફી, લતા મંગેશકર. હા, મોહમ્મદ રફીના ગીત સાથે જોઈન્ટ કરી દેજો. બરાબર છે, મને તો આવજો.
0: હેલો હેલો, નમસ્કાર.
2: આકાશવાણી અમદાવાદ.
0: જી,
2: હું ગણેશ સોસાયટી ખંભાતથી જિગ્નેશ ખારવા વાત કરું છું. મેડમ,
0: હા જી, જિગ્નેશભાઈ, શું પ્રવૃત્તિ કરો છો આપ?
2: હું અહીંયા રત્ન કલાકાર છું.
0: જી, એટલે હીરા ને પેલા ચમકાવવાનું જે અને કામ કરો છો?
2: હા, માણિકના નંગના.
0: માણિકના નંગ, અચ્છા. તો હીરા અને માણિક બધા જ જે પથ્થર સ્વરૂપે હોય તેને પહેલા ચમકાવવા પડે, પછી એને દાગીનામાં તમે બનાવો. બરાબર છે. જડતર એવું કહેવાય છે ને કે જડતર સૌથી ઝીણું હોય છે. જી જી. આજે જે પણ મિત્રો કોલ કરે છે તેમની સાથે અમે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશે વાત કરીએ છીએ, કે આપના જીવનમાં યોગ અને સંગીતનું શું મહત્વ છે?
2: મારા જીવનમાં તો યોગનું ઘણું મહત્વ છે. હું નિયમિત રીતે સવારમાં યોગાસન કરું છું.
0: જી,
2: વર્ષોથી કરતો આવેલો છું.
0: અહં, બહુ સારી વાત
2: કહેવાય. ઘણા બધા આસનો મને આવડે છે, ફાવે છે.
0: તો જ્યારે તમને રસ છે તો મારે તમને એક વાત જણાવવી છે કે આ વર્ષનો જે થીમ છે, ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા 2026, એનો થીમ છે સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ. તો આકાશવાણી @AIR નું જે હેન્ડલ છે તેમાં રોજ નવા અપડેટ્સ આવે છે અને વિવિધ આસનોની વિધિ તેમાં જણાવવામાં આવતી હોય છે. પછી ઉજ્જય શ્વાસ, અનુલોમ વિલોમ અને અનેક અનેક વસ્તુઓ એમાં બહુ રસપ્રદ હોય છે. તો આ તો તમને રસ છે એટલે મેં તમને જણાવ્યું કે હજી યોગ દિવસને 5 દિવસની વાર છે. તો હજી પણ આપ જોડાઈ અને એ જે પોસ્ટ આપ જોઈ શકો છો અને ઘણી માહિતી મેળવી શકો છો. તો ચોક્કસ
2: તમારા દ્વારા અમને જાણવા મળી છે, તો અમે ચોક્કસ તેનો લાભ લઈશું.
0: જોડાજો. આઈડી એટલે #, ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા 2026, એમાં આપણે એક્સ હેન્ડલ છે આપણું, આકાશવાણીનું જ છે. તો એના ઉપર ખૂબ સુંદર માહિતી છે બધી.
2: હા જી, હું નિયમિત રીતે સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ, ધ્યાન, યોગાસન, આસનો બધું કરું છું.
0: તો તમને ખૂબ જ ગમશે. તમે એ પોસ્ટ જોજો. રોજ 5 મિનિટનો નવો એક સારો વિડીયો અપલોડ થતો હોય છે જેમાં યોગ, કોઈ પણ એક આસન કરવાની વિધિ બતાવવામાં આવે છે, કહેવામાં આવે છે. તો આપ એનો લાભ લઈ શકો છો. શું સાંભળવા માંગો છો આજે? કયું ગીત આપ સાંભળવા માંગો છો?
2: ગીત સાંભળવા માંગુ છું ફિલ્મ હસ્તે જખમ નું.
0: હસ્તે જખમ.
2: આ ગીતના શબ્દો છે, તુમ જો મિલ ગયો તો લગતા હૈ.
0: જી જી,
2: મોહમ્મદ રફી સાહેબના અવાજમાં ગીત છે.

0: હેલો હેલો નમસ્કાર, કોણ બોલો છો?
1: હેલો હેલો નમસ્કાર
0: જી, આપ કોણ બોલો છો?
1: હું નિયતિ બોલું છું.
0: જી નિયતિબેન, ક્યાંથી બોલો છો?
1: હું મહાલક્ષ્મીથી બોલું છું, અમદાવાદથી.
0: જી જી, હા, તો આપની શું પ્રવૃત્તિ છે, આપ શું કરો છો?
1: હું યોગા ટીચર છું.
0: અરે વાહ.
1: અને યોગા ચલાવું છું, યોગા ક્લાસ ચલાવું છું.
0: બહુ સરસ, બહુ સરસ. તો તમે ખૂબ જ સાચા સમયે ફોન કર્યો છે, કારણ કે આવતા રવિવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે.
1: યોગ દિવસ છે, હા.
0: જી, તો યોગાસન અને યોગનું આપણા જીવનમાં કેટલું મહત્વ હોવું જોઈએ, તમને શું લાગે છે?
1: ત્યારે આપણી અંદરની જે શક્તિઓ છે તેને આપણે જાગૃત કરી શકીએ છે, જે પ્રાણાયામ દ્વારા કરી શકીએ છે, કસરત દ્વારા આપણે બહારનું શરીર સારું રાખી શકીએ છીએ.
0: હા, એટલે એમ કહેવાય કે શરીરને સ્વસ્થ રાખવા માટે આસનો છે, અને જે આપણી અંદરની પ્રક્રિયાઓ છે કે જેને કારણે આપણું મન અશાંત થઈ જતું હોય
1: એના માટે પ્રાણાયામ છે.
0: બરાબર છે, તો આપ એ બધું જ શીખવાડો છો?
1: યસ
0: જી. તો આને કારણે આ એક ભારતને ગૌરવ અપાવવા જેવી વાત છે કે ભાઈ આ ભારતની જે ધરોહર છે તે વિશ્વમાં હવે ખૂબ જ બધે ખૂણે ખૂણે પહોંચી ગઈ છે. તો એને કારણે એમ કહેવાય કે લોકો તનાવ મુક્ત રહી શકે છે અને સ્વસ્થ જીવન જીવી શકે છે. હવે આપ અમારા પ્રોગ્રામમાં કયું ગીત સાંભળવા માંગો છો?
1: તમે કોઈ ભી સંભળાવો ને, મને બધા ગીત બહુ જ ગમે છે.
0: આપને એક સરસ ગીત સંભળાવી દઈએ.

0: હેલો હેલો નમસ્કાર.
1: હા હેલો હેલો નમસ્કાર બેન.
0: હા જી, કોણ બોલો છો?
1: તાલુકો કોંકરેજ, જિલ્લો બનાસકાંઠા, ગામ રતનગઢ, નવા રવિયાણાથી ઠાકોર નાથાજી સ્વરૂપજી બોલો છું, મંડળમાંથી.
0: જી નાથાજી, અત્યારે હાલ શું કરો છો?
1: હાલ રજકા બાજુમાં પોણી છે, આપણે પશુપાલન રાખ્યા છે, અમારી ખેતીવાડી છે.
0: જી,
1: બધા સાથે મળીને તમારો પ્રોગ્રામ નિયમિત વાપરા છે. સર બેન, અમારે દેશી ગાય રાખા છે, કોંકરેજ ગાય.
0: હા, કાંકરેજ ની ગાય. એવું કે છે કે કાંકરેજ ની ગાય નું ઘી ખૂબ જ ગુણકારી હોય છે.
1: હા, બહુ ગુણકારી હોય, એને દૂધ પીવા તો એનું સારું બેન.
0: અને બીજી અન્ય આપના પરિવારમાં બધા શું પ્રવૃત્તિ કરે છે? આપની સાથે ખેતીમાં જ છે બધા?
1: ના, ખેતી છે, મારે કરિયાણા સ્ટોર દુકાન છે, ને મારે શિવજી નો આજે બહુ મોટે પાયે હવન થઈ રહ્યો છે. ગામના લોકો બધા
0: જી
1: જોઈ રહ્યા છે, ફોનમાં વાત કરું રસોઈ. અને હમું જ મારે મંદિર છે શિવજી નું, અને સત્યમ શિવમ સુંદરમ રહ્યું ને ગીતે રહ્યું મારે સાંભળવું છે.
0: તો આપની પસંદગી નું ગીત ચોક્કસ આપને સંભળાવીશું. પણ મારી એક વાત તમને હું ખાસ કહેવા માંગુ છું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આપણે મનાવવાના છીએ, અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જે પહેલ કરાઈ હતી તેને કારણે વિશ્વભરમાં આવતા રવિવારે યોગ દિવસ ઉજવાશે. તો હું એવું ઈચ્છું છું કે જેમ આપનું ગામ ભેગા થઈને હવન કરે છે અને ગીતો સાંભળે છે અને બીજા અન્ય પ્રવૃત્તિ કરે છે, તો એવી રીતે બધા ભેગા થઈને યોગ પણ કરે અને પોતાનું સ્વાસ્થ્ય લાભ કરે. અને એ જ રીતે આપણે જે આપણી ભારતીય જૂની પરંપરાની જે આ ધરોહર છે તે બધાને ફેલાવીએ.
1: આપણી
0: સંસ્કૃતિની મૂળ ધરોહર છે, સાચી વાત છે. હા, તો ચોક્કસ સંભળાવી દઈએ આપની પસંદગી. જી નામ આપી દો.
1: હા, પછી રેડિયો મિત્ર માં છે વર્ધનજી છે, કડવાજી છે, પછી મનોજભાઈ છે
0: જી,
1: અને અમારે ઘરથી ઉમલાબેન છે, મારા નાનકડો દર્શન છે, જાનકી છે, ભગવતીબેન, સોનલબેન, પ્રકાશભાઈ,

0: हेलो हेलो,
1: हेलो
0: नमस्कार। आप
1: जागृति
0: कौन
1: बहन,
0: बोलो छो?
1: जागृति बोल छू,
0: हाँ जागृति बहन, आप शू करो छो?
1: हाउसवाइफ छू।
0: जी हाउसवाइफ छो। એટલે હાઉસવાઇફ એટલે એવું કહેવાય કે ઘણા બધા કામ એક સાથે કરવા વાળી વ્યક્તિ, ખરું ને? તો આપ યોગ કરો છો?
1: હા, યોગ કરું છું।
0: તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવી રહ્યો છે, ખબર છે ને?
1: હા, કેવું છે?
0: જી, ક્યારે? આવતા રવિવારે 21 જૂનના રોજ,
1: હા,
0: બરાબર?
1: ઇસમી અમે લોકો તો ગાર્ડન જવાના છીએ।
0: અચ્છા, અને આવી રીતે તમારું જે ગ્રુપ છે તે સાથે મળીને બધા યોગાસન કરવાના, બરાબર ને?
1: હા,
0: જી, તો બસ આ એક જાગૃતતા, હું એવું જ ઈચ્છું કે તમારી જેમ બધા જાગૃત થાય અને પોતાના શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે નિયમિત યોગ કરે.
1: કરું છું।
0: જી, તો હવે આપની પસંદગીનું ગીત જણાવો.
1: હમણાં જ આપણે કે નો હમણાં 1 વર્ષ થયું ને, તે એની વિશે કોઈ પણ બી સોંગ આપી દો।
0: કે નું ગાયેલું કોઈ પણ એક સોંગ આપને
1: હું
0: સાંભળવું
1: કોઈ
0: છે?
1: પણ બી છું,
0: ચોક્કસ સંભળાવી દઈશું આપની પસંદગીનું કે ના સ્વરમાં ગીત.
1: અને તમારું નામ શું છે?
0: મારું નામ સેજલ છે.

0: નમસ્કાર બેન.
1: જી કોણ બોલો?
0: હું ગામ જાળિયા હસ્તગીરી તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર થી માધુભાઈ ચૌહાણ બોલું બેન.
1: જી માધુભાઈ, શું પ્રવૃત્તિ કરો છો આપ?
0: હું બેન ખેતી કામ કરું છું.

0: ખેત કામ કરો છો અને અત્યારે હાલ આપના ખેતરમાં શું આપણે વાવેલું છે?
1: અત્યારે બેન કપાસ વાવી દીધો છે શાક પલાળીને.
0: જી જી.
1: અને હરક વાવવાની તૈયારી છે.
0: હા, અને એવી જ રીતે તમે વર્ષમાં કયા કયા અલગ અલગ પાકો લો છો?
1: બેન એમ તો ઘઉં બાજરો ને જુવાર ને એવું બધું અમારા પૂરતું કરીએ.
0: બરાબર છે, પણ વેચાણ માટે મુખ્યત્વે તમે કપાસ
1: સરગવો કરીએ.
0: કપાસ અને સરગવો, આજકાલ સરગવો પણ લોકો ખૂબ જ વાપરતા થઈ ગયા છે, કારણ કે છે કે એમાં કેલ્શિયમનું પ્રમાણ ખૂબ છે, અને એવું પણ કે છે કે સાંધાના દુખાવા જો ખૂબ હોય,
1: સાંધાના દુખાવા માટે હેલ્ધી છે સરગવો.
0: હેલ્ધી છે સરગવો, ખૂબ સરસ.
1: પાવડર કરીને શાકમાં નાખીને ખાય તો બહુ ગુણકારી છે.
0: હા, ગુણકારી પણ છે અને સ્વાદમાં પણ ખૂબ સરસ લાગે છે. જી, તો જ્યારે આ સ્વસ્થતા અને તંદુરસ્તીની વાત આવી છે તો હું આપને જણાવવા માંગુ છું કે આ સપ્તાહમાં આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાના છીએ, જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2015 સાલથી શરૂ કરાવ્યો હતો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા. તે આખી દુનિયામાં આ યોગ દિવસને હવે ખૂબ મહત્વ આપવામાં આવે છે. અને યોગ એક ફક્ત શારીરિક કસરત નથી, તેનાથી શરીરની અંદર આપણે સમતુલાનો અનુભવ
1: સારું રહે, કસરત કરવાથી શરીર સારું રહે, તંદુરસ્ત રહે.
0: હા, અને એવું છે કે હૃદય રોગ હોય કે પછી અનિદ્રા હોય કે તમને એમ થાય કે ના મારું મન ચંચળ છે, મને કોન્સન્ટ્રેશનની તકલીફ હોય છે, જેમ કે આજકાલ વિદ્યાર્થીઓને એમ થાય છે કે મને યાદ નથી રહેતું, મારું કોન્સન્ટ્રેશન બરાબર નથી, તો યોગાસન દ્વારા અને પ્રાણાયામ દ્વારા તે લોકો ખૂબ સારા પરિણામ મેળવી શકે છે. બરાબર ને?
1: ના ના, સાચી વાત છે.
0: બરાબર છે. અને બીજો એક એવો સરસ દિવસ છે વિશ્વ સંગીત દિવસ. તો આ બે ખૂબ સુંદર યોગાનુયોગ છે કે આપણે એક જ દિવસે આ બે મહત્વના દિવસો ઉજવવાના છીએ. તો
1: સાચી વાત.
0: તો હવે આપની ફરમાઈશનું ગીત આપ જણાવી શકો છો, કયું ગીત સાંભળવા માંગો છો?
1: નામ ફિલ્મ નું બેન આપી દેજો, ચિઠ્ઠી આઈ હે વતન છે.
0: ચિઠ્ઠી આઈ હે નામ ફિલ્મ નું ગીત છે પંકજ ઉદાસ ના સ્વરમાં. ચોક્કસ સંભળાવી દઈએ આપની પસંદગીનું ગીત. કોલ કરવા માટે ધન્યવાદ. આપજો.

0: શ્રોતા મિત્રો, આ હતો સેજલ કાપડિયા સાથેની વાતચીતનો ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો. પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: હેલો હેલો
2: હેલો હેલો કુછ તો બોલો,
1: આપકી બાતે આપકી આવાજ.
3: હેલો આકાશવાણી,
1: આપકી પસંદ, આપકા અંદાજ.
4: હેલો હેલો, દિલ દિલ સે કનેક્ટ કરના. યેલો યેલો, યે બાતે ડિરેક્ટ કરના.
1: ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.
5: આજે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. હરિહરન અને લેઝલી લુઇસને સાંભળીએ.

0: થેન્ક યુ.
1: હરિહરન અને લેઝલી લુઇસને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મ હિન્દી ગીતોનો કાર્યક્રમ.

0: સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈં બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ. મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર હમારે વેબસાઇટ aakashwani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
2: પાપા મેરે આયેંગે, ચોકલેટ ખૂબ લાયેંગે, ઘર અભી વો આયેંગે, મેં ઉનસે ખેલું.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. આજે ફાન્સના એવિયનમાં G7 સમિટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત 7મી વખત હાજરી આપશે. પ્રધાનમંત્રીને સ્લોવાકિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ધ ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ ફર્સ્ટ ક્લાસથી નવાજવામાં આવ્યા. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ લોકશાહીમાં વધુ જનભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો. મેડિકલમાં પ્રવેશ માટે લેવાનારી નીટ યુજીની પુનઃ પરીક્ષા માટે 10 લાખથી વધુ ઉમેદવારોએ તેમના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લીધા. 21મી જૂને યોજાનારી નીટ યુજીની પુનઃ પરીક્ષા પહેલા સરકારે 22મી જૂન સુધી ઓનલાઇન મેસેજિંગ અને સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું વિસ્તરણ ફક્ત બિનકાયમી સભ્યપદ પૂરતું મર્યાદિત રહેશે તો તેમાં સુધારાના પ્રયાસો નિષ્ફળ જવાની ભારતે ચેતવણી આપી. ઓમાનના દરિયાકાંઠે ભારતીય જહાજ એમટી સેટેબેલો પર હુમલા બાદ 21 ભારતીય ક્રૂ સભ્યો સુરક્ષિત રીતે ઘરે પરત ફર્યા. કેલિફોર્નિયામાં અમેરિકન હવાઈદળનું B-52 બોમ્બર વિમાન તૂટી પડતા 8 ક્રૂ સભ્યોના મોતની આશંકા. જીનીવામાં અમેરિકા ઇરાન શાંતિ કરાર થવાની શક્યતા, જોકે ઇઝરાયેલ શરતો પર અસંમત. ફિફા વર્લ્ડ કપમાં કેપ વર્ડે અને સ્પેન વચ્ચેની મેચ 0-0 ગોલ સાથે ડ્રો રહી. દરમિયાન ગ્રુપ જીની પહેલી મેચમાં ઇરાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ પણ 2-2 ડ્રો થઈ. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં ભારતીય મહિલા હોકી ટીમે FIH હોકી નેશન્સ કપની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. લિક્વિફાઇડ નેચરલ ગેસ કેરિયર દિશા હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થયું. UPSCએ સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા CSEનું પરિણામ જાહેર કર્યું. DRDOએ સ્વદેશી રીતે વિકસિત લાંબા અંતરની જમીન આધારિત ક્રૂઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. અને કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જામંત્રી પ્રહલાદ જોશીએ ગોવામાં ગ્લોબલ વિન્ડ ડે નેશનલ કોન્ફરન્સ દરમિયાન વિન્ડ ટર્બાઇન સપ્લાય ચેઇન મેનેજમેન્ટ પોર્ટલ લોન્ચ કર્યું. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

સાધના સરગમ દીપાલી સુમૈયાને આપ સાંભળી રહ્યા હતા, રચનાતી માધવ રામાનુજની. હવે સાંભળીએ આશિષ દેસાઈ આરતી મુનશીને.

કવિતા કૃષ્ણમૂર્તિને આપ સાંભળી રહ્યા હતા. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.

0: बदलो बदलो, आदत बदलो।
1: मशीन में कपड़ा नाखता पहला चेक नोता कर्या शू?
0: बदलो बदलो, आदत बदलो।
2: हवे नजीकनी बैंक में जई फाटेली जूनी नोट्स बदलावो। जो बैंक ना पाड़े तो आरबीआई नी ओम्बुड्समैन ने फरियाद करो। आरबीआई कहे छे, जानकार बनो, सतर्क रहो।
3: नमस्ते बहनों, नमस्ते धारा बेन।
4: नमस्ते बहनों, नमस्ते जिग्ना बेन।
3: बहनों कार्यक्रम सहयर नो समय एवो छे ने के मोढ़ा मा पानी आवी जाए। सरस मजा ना कोई रसोड़ा मा फरसाण बनावे, मिष्टान बनावता होए के सरस मजा ना अलग अलग स्वादिष्ट दाळ शाक बनावता होए, कोई गरम गरम रोटली उतारता होए, पण आ बधी ज वस्तु आम जोईए ने तो स्त्री ने अन्नपूर्णा कहेवाय छे। एटले के आपणे शरीर नी भूख संतोषे छे, पण मात्र पेट नी जठराग्नि नथी ठारती, पण साथे साथे घरना सभ्यो नी तंदुरस्ती नी अने एमना स्वास्थ्य ने कई रसोई अनुकूळ आवशे के नहीं आवे एनी पण ध्यान राखे छे। तो 21 जून जे आपणे विश्व योग दिवस जयारे उजवी रह्या छीए त्यारे योग दिवस मां तो शारीरिक तंदुरस्ती नी साथे साथे मानसिक तंदुरस्ती नी पण वात आवी जाय।
5: अने बहेनो એટલે જ કહેવાનું મન થઈ જાય, વળવું એટલે યોગ નથી, જીવવું એટલે યોગ છે। તન અને મનને જોડતો એક અનોખો સંયોગ છે।
3: શ્વાસોની આવન જાવન પ્રાણાયામે મલકાય, શાંતિનો અનુભવ થાય જ્યારે ચિંતા સગડી વિલસાઈ જાય।
5: તાળાસન જેવી સ્થિરતા લાવે ગરુડાસન જેવું ધ્યાન, સૂર્ય નમસ્કારના તેજથી ઝળહળે આખુએ આતન।
3: યમ નિયમની પાળી મર્યાદા અંતરને શુદ્ધ કરીએ, જીવનની આ દોડધામમાં ક્ષણભર પોતે ઠરીએ।
5: રોગ ભગાવે શક્તિ જગાડે, આપે નવું જોમ, યોગ થકી જ સાચું બને આપણું આ કંચન રોમ।
3: આવો સૌ મનથી જોડાઈએ, યોગને શરણ જઈએ, સ્વસ્થ તનને શાંત મનથી પૃથ્વી પર સ્વર્ગ લઈએ।
5: જો બહેનો, આપણું શરીર છે ને એક મંદિર છે અને યોગ છે એની ભક્તિ છે, એટલે આપણે શાંત મન અને સ્વસ્થ તન એ જ સૌથી મોટી શક્તિ છે।
6: વાહ,

હરે યોગા. સવાર સવારમાં આપણને આવી સરસ મજાની માનસિક શાંતિ મળી જાય ને તો જાણે આખો એ દિવસ એવો સરસ મજાનો પસાર થાય કે આપણે તો આખા દિવસ દરમિયાન ઘરના દરેક પરિવારજનોના સમય સાચવવાના હોય અને એની વચ્ચે આપણે આપણું માનસિક સંતુલન જાળવવું બહુ જરૂરી હોય છે. ત્યારે એ પરિસ્થિતિમાં આપણને યોગ છે ને એ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે અને આપણે શારીરિક અને માનસિક સંતુલન સાથે આપણા આખા દિવસનું શિડ્યુલ અને સાથે સાથે પરિવારજનોનું શિડ્યુલ

0: ખૂબ સરળતાથી અને સક્ષમતાથી જાળવી શકીએ.
1: એટલે બહેનો, યોગને આપણા જીવનનો એક ભાગ બનાવવો જ જોઈએ. યોગથી આપણા શરીરમાં લચીલાપણું આવે છે, એટલે આપણે નિયમિત આસનો રોજ જો કરીએ ને તો આપણું શરીર લચીલું અને મજબૂત બને છે.
0: અને સાથે સાથે જેમ વાત કરી કે શારીરિક લચીલાપણાની સાથે સાથે આપણે માનસિક સ્વસ્થ પણ થઈએ છીએ, એટલે કે આપણા મનનું જે તણાવ હોય, સ્ટ્રેસ હોય, એનામાંથી પણ આપણે મુક્ત થઈ શકીએ છીએ. પ્રાણાયામ અને યોગ દ્વારા આપણી જાત સાથે સમય વિતાવવાનો મોકો મળે છે અને એ જ તો છે આપણા જીવનનો પારસમણી.
1: અને યોગથી આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે, રોગ સામે લડવાની શક્તિ પણ મળે છે.
0: અને એટલે જ કહેવાયું છે ને, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તો આપણે રેગ્યુલર નિયમિત રીતે યોગને આપણા જીવનમાં, આપણી દિનચર્યામાં સ્થાન તો આપવું જ જોઈએ.
1: પણ ધારાબેન, આપણને એવું નથી લાગતું કે આપણી અસ્તવ્યસ્ત જીવનશૈલી થઈ ગઈ છે અને આપણા જે રૂટીન ચેન્જ થઈ ગયા છે ને, એમાં આપણે રોગનો ભોગ બનીએ છીએ?
0: અને આ વસ્તુ સૌથી વધુ આપણને ગૃહિણીઓને જ લાગુ પડે, કેમ કે પોતાનું બિલકુલ ધ્યાન ન રાખે.
1: તો આપણે બહેનોને કહીએ કે દરરોજ તમે માત્ર એક કલાક ફાળવો પોતા માટે. એક કલાક તમે યોગ કરો, પ્રાણાયામ કરો, નાના મોટા આસનો કરો કે જેનાથી તમને શરીરમાં રોગને કોઈ સ્થાન જ ન મળે. અને જો તમે સ્વસ્થ અને તંદુરસ્ત હશો ને તો તમે ઘરનાની, પરિવારની, પરિવારના સભ્યોની, સંતાનોની સેવા કરી શકશો, કાળજી રાખી શકશો
0: અને એમના માટે વધુ ફ્રૂટફુલ સમય આપી શકશો અને વધુ સારી રીતે એમને અટેન્ડ પણ કરી શકશો.
1: એટલે જો આપણે સ્વસ્થ હશો ને તો પરિવારને પણ સ્વસ્થ રાખી શકીશું. તો બહેનો, આપણે આપણા જીવનમાં યોગનું મહત્વ ચોક્કસથી સમજીએ.

0: પણ ધારાબેન, બહેનોને પ્રશ્ન થાય કે યોગ એટલે શું? શું જાત જાતના આસનો કરવા, કે એક જ આસન પર સતત બેસી રહેવું, કે પછી ઊંધું અટકવું, કે પગ ઊંચા નીચા કરવા, એટલે યોગ?
1: તો જીજ્ઞાબેન, આપણે બહેનોને ચોક્કસ કહીએ કે યોગ એટલે ટુ બી ધેર વેર યુ આર. યોગ તન મનની અવસ્થા છે, અને આ અવસ્થા મેળવવા માટે પ્રાણાયામ, સૂક્ષ્મ વ્યાયામ, આસનો

0: અને થોડું ઘણું ચાલવું, સાથે સાથે ખોરાકની પદ્ધતિ અને આમ જીવનશૈલીને પણ થોડી સુધારવી, આ બધું જ મળીને સાથે કરીએને તો આરોગ્યની સુંદર ચાવી તૈયાર કરી શકીએ. અને જીજ્ઞાબેન, આપણે બહેનોને કહીએ કે વિશ્વ યોગ દિવસની સાથે સાથે 21 જૂન એ વિશ્વ સંગીત દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.
1: હા બહેનો, એટલે જ આપણા જીવનમાં બંનેનું મહત્વ છે, યોગનું પણ અને સંગીતનું પણ. યોગ અને સંગીતથી તન અને મન તંદુરસ્ત રહે છે.
0: કેમ કે બહેનો, આપણે સંગીતમાં જે લયબદ્ધ અને તાલબદ્ધ રચનાઓ સાંભળીએ છીએ ને, એમાં ગાવામાં આપણા શ્વાસોશ્વાસનું નિયમિત આવન જાવન થાય છે, એટલે એ રીતે ગાવામાં પ્રાણાયામનો ખૂબ સરસ રીતે તમે સમન્વય કરી શકો છો. અને પ્રાણાયામ એટલે શું? તો શ્વાસની નિયમિત આવન જાવન. અને સંગીતમાં પણ તમે લયબદ્ધ જો ગાવ ને તો શ્વાસનું તમારું નિયમિત રીતે આવન જાવન થાય જ છે. એટલે આમ જોવા જઈએ તો યોગ અને સંગીત આ બંને એકબીજા સાથે શરીર અને મનની તંદુરસ્તીના માધ્યમથી જોડાયેલા છે. અને યોગાનુયોગ 21 જૂનના દિવસે વિશ્વ યોગ દિવસની સાથે સાથે આપણે વિશ્વ સંગીત દિવસ પણ ઉજવીએ છીએ.

0: બહેનો, સંગીત એ એક એવી ભાષા છે કે જે શબ્દો વગર પણ હૃદયના તાર ઝણઝણાવી દે.
1: જે રીતે હૃદયના ધબકારા એક લય છે, તેમ આખું બ્રહ્માંડ આમ જોવા જઈએ ને તો સંગીતમય જ છે. પક્ષીઓનો કલરવ, વરસાદનું સંગીત, પવનનો સુસવાટો, આ બધું કુદરતનું જ તો સંગીત છે.
0: અને સંગીત એ એક શ્રેષ્ઠ થેરાપી પણ છે હો. તે માનસિક શાંતિ આપે છે અને આપણી એકાગ્રતા પણ વધારે છે.
1: અને હવે તો જીજ્ઞાબેન એવા પ્રયોગો પણ થયેલા છે કે જે અલગ અલગ જુદા જુદા ભાવ રજૂ કરતા શાસ્ત્રીય રાગો છે ને, એને નિયમિત સાંભળો ને તો અસાધ્ય રોગો પણ દૂર થઈ જાય છે.
0: અને સંગીતને સાંભળવા માટે કે સમજવા માટે કોઈ ભાષાની જરૂર નથી હોતી, તે તો સીધું આત્મા સાથે સંવાદ કરે છે.
1: હા હો જીજ્ઞાબેન, તમે ખૂબ સાચી વાત કરી. કારણ કે સંગીત આપણે કોઈ પણ ભાષાનું સાંભળતા હોઈએ, પણ એમાં એક એવો જાદુ રહેલો છે ને કે આપણે આમ આનંદની અનુભૂતિ કરાવી જાય. સાત સુરની સરગમમાં જાણે કે આખું જગત સમાય છે. શબ્દો જ્યારે ખૂટી પડે ને ત્યારે તો સંગીત સંભળાય છે.
0: ક્યાંક વાંસળીના સુર રેલાય, ક્યાંક ઝાંઝરનો ઝણકાર, સંગીતથી જ ખીલી ઉઠે જીવનનો આ સોળ શણગાર.
1: દુઃખમાં આપે સાંત્વના, સુખમાં વધારે ઉમંગ, સંગીત સાથે જે જીવે એને ચડે ભક્તિનો રંગ.
0: સુર લય અને તાલનો જ્યારે થાય અનોખો સંગાત, ઈશ્વરની બહુ નજીક હોઈએ એવો અનુભવાય અહેસાસ.
1: અને કોઈ કવિએ આ પણ ખૂબ સાચું કહ્યું છે કે ઈશ્વરને જો નજીક આપણે ભાવરૂપી જગતથી જવું હોય ને તો સંગીત છે એ એક ખૂબ મહત્વનું માધ્યમ સાબિત થઈ શકે.
0: એટલે જ તો કહેવાય છે ને કે સંગીત એ આત્માનો ખોરાક છે. બહેનો, યોગ અને સંગીતથી તન અને મન બંનેની તંદુરસ્તી જળવાય છે.

0: તો જિજ્ઞાબેન, આ સરસ મજાના સુરીલા સંગીતની સાથે સાથે જો ચટાકેદાર વાનગીઓનો સાથ મળી જાય તો આપણો કાર્યક્રમ ઓર ચટાકેદાર બની જાય. તો આવો બહેનો, હવે એવી જ હેલ્ધી અને ચટપટી રેસીપી વિશે જાણીએ.
1: તો બહેનો, પહેલા જાણીએ ફણગાવેલા મગની હેલ્ધી પેડ. આ પ્રોટીનથી ભરપૂર અને પચવામાં હલકો નાસ્તો છે. જુઓ બહેનો, ફણગાવેલા મગની ભેળ બનાવવા માટેની સામગ્રી નોંધી લેશો. 2 કપ ફણગાવેલા મગ, 1 નંગ ઝીણું સમારેલું ટમેટું, 1 નંગ ડુંગળી, 1 નંગ કાકડી, લીલા મરચા, કોથમીર, અડધું લીંબુ, સંચળ અને ચાટ મસાલો. હેલ્ધી ભેળ બનાવવા માટેની રીત નોંધી લેશો. સૌ પ્રથમ મગને હળવા બાફી લો અને એક મોટા બાઉલમાં મગ લઈ તેમાં સમારેલી ડુંગળી, ટમેટા અને કાકડી ઉમેરો. ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ સંચળ, ચાટ મસાલો અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરો. ઉપરથી પુષ્કળ પ્રમાણમાં કોથમીર પપરાવો. અને આ ફાઈબર અને પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે, જે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. તો બહેનો, છે ને મજાની વાત, હેલ્ધી ભેળ.
0: અને જિજ્ઞાબેન, બહેનોને આપણે ચોક્કસ કહીએ કે આ રીતનું મિશ્રણ તો કદાચ તમે કરતા જ હશો, પણ જો આને વધારે ક્રિસ્પી અને ટેસ્ટી બનાવવી હોય ને તો એનામાં તમે તળેલા મકાઈના પૌઆ, કાબુલી ચટપટી ચણા આવે છે એ, અથવા તો સેવ અને અલગ અલગ જાતના ચેવડા ઉપર નાખીને જો એને સર્વ કરો ને તો એમાં એક ક્રન્ચી ટેસ્ટ પણ આવશે. અને એવી જ રીતે ઓટ્સ અને શાકભાજીના ઉત્તપમ. ઓટ્સ અને શાકભાજીના ઉત્તપમ બનાવવા માટેની સામગ્રી નોંધી લેશો. 1 કપ ઓટ્સનો પાવડર, 1/2 કપ સોજી, 1/2 કપ દહીં, ઝીણા સમારેલા કેપ્સિકમ, ગાજર અને પાલક. ઓટ્સ અને શાકભાજીના ઉત્તપમ બનાવવા માટેની રેસીપી નોંધી લેશો. ઓટ્સ પાવડર, સોજી અને દહીંને મિક્સ કરી થોડું પાણી ઉમેરી ખીરું તૈયાર કરો અને ત્યારબાદ તેને 15 મિનિટ રહેવા દો. હવે એમાં બધી શાકભાજી, મીઠું અને થોડા મરીનો પાવડર ઉમેરી નોનસ્ટિક તવા પર થોડું તેલ લઈ અને નાના નાના ઉત્તપમ ઉતારો અને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. તો આવા ઓટ્સ કોલેસ્ટેરોલ ઘટાડવામાં પણ મદદ કરે છે અને શાકભાજી આપણા શરીરને વિટામિન્સ પૂરા પાડે છે. તો બહેનો, આવી સરસ મજાની ચટાકેદાર વાનગીઓ બનાવજો અને અમને આપના પ્રતિભાવો પત્રો દ્વારા જરૂરથી જણાવજો. અને આ સરસ મજાની ચટાકેદાર વાનગી સાથે થઈ જાય એવી જ ચટાકેદાર વાત.
1: સુંદરતાથી વધીને ચારિત્ર્ય છે,
0: પ્રેમથી વધીને ત્યાગ છે,
1: ધન દોલતથી વધીને માનવતા છે,
0: પણ સુંદર સંબંધોથી વધીને આ દુનિયામાં કંઈ જ નથી. તો આવા સરસ મજાના તમારા અને અમારા સુંદર સંબંધોને નિભાવવાના વાયદા સાથે આજનો સહેર કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીએ.
1: ફરી મળીશું આવતા મંગળવારે બરાબર 12:30 વાગે.
0: તો ત્યાં સુધી આવજો બહેનો. આવજો જિજ્ઞાબેન.
1: આવજો બહેનો.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. G7 સમિટમાં ભાગ લેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયાથી ફાન્સ જવા રવાના. આધાર કાર્ડનો નાગરિકતા અને સરનામાના પુરાવા તરીકે દુરૂપયોગને લગતી અરજી પર કેન્દ્ર અને રાજ્ય પાસેથી સર્વોચ્ચ અદાલતે જવાબ માંગ્યો. નીટ યુજીની પુનઃ પરીક્ષા અગાઉ સરકારે 22 જૂન સુધી સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ સલામત રીતે બહાર આવેલું ભારતનું પ્રથમ વાણિજ્યિક જહાજ દિશા 18 જૂને ગુજરાતના દહેજ બંદરે પહોંચશે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું વિસ્તરણ ફક્ત બિનકાયમી સભ્યપદ પૂરતું મર્યાદિત રહેશે તો સુધારાના પ્રયાસો નિષ્ફળ નીવડવાની ભારતની ચેતવણી. અને ઈરાન અને અમેરિકા વચ્ચેની સંધિની વધતી શક્યતાઓના પગલે ભારતીય શેર બજારમાં સતત ત્રીજા સત્રમાં તેજી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયાની મુલાકાત બાદ આજે ફાન્સ જવા રવાના થયા. તેઓ ફાન્સમાં G7 સમિટમાં ઉપસ્થિત રહેશે. દરમિયાન તેમણે સ્લોવાકિયાની તેમની મુલાકાતના પરિણામો ભારત અને સ્લોવાકિયા વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં ઘણી મદદ કરશે તેમ કહ્યું છે. સ્લોવાકિયાની મુલાકાત બાદ શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે બંને દેશો વચ્ચે મજબૂત વેપાર સંબંધો યુવાનોને ખૂબ ફાયદો કરાવશે. તેમણે સ્લોવાકિયાની સરકાર અને લોકોના ઉષ્માભર્યો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમના સ્લોવાકિયાના સમકક્ષ રોબર્ટ ફિકોનો આભાર માન્યો હતો. સર્વોચ્ચ અદાલતે આજે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલા આધારકાર્ડનો નાગરિકતા, નિવાસસ્થાન અને સરનામાના પુરાવા તરીકે દુરૂપયોગ કરવાનો આરોપ લગાવતી અરજી પર કેન્દ્ર અને રાજ્ય પાસેથી જવાબ માંગ્યો છે. અરજીમાં ફક્ત ઓળખ માટે જ તેનો ઉપયોગ પ્રતિબંધિત કરવાની અરજીમાં માંગ કરાઈ હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ વી મોહનાની બેન્ચે કેન્દ્ર અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટીસ જારી કરી હતી. અરજીમાં દલીલ કરવામાં આવી કે ફોર્મ 6 હેઠળ હાલની ચકાસણી પદ્ધતિ અપૂરતી છે અને યોગ્ય સહાયક દસ્તાવેજો વિના વ્યક્તિઓને ચૂંટણી ડેટાબેઝમાં સામેલ કરવાની મંજૂરી આપી શકે નહીં. 21 જૂને યોજાનારી નીટ યુજીની પુનઃ પરીક્ષા પહેલા સરકારે 22 જૂન સુધી ઓનલાઇન મેસેજિંગ અને સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAએ ભારતમાં ટેલિગ્રામ એક્સેસને નિર્ધારિત અને મર્યાદિત સમયગાળા માટે પ્રતિબંધિત કરવાના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના નિર્દેશોને આવકાર્યા છે. દરમિયાન મેડિકલમાં પ્રવેશ માટે લેવાનારી નીટ યુજીની પુનઃ પરીક્ષા માટે 10 લાખથી વધુ ઉમેદવારોએ તેમના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લીધા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જણાવ્યું કે તેની ટીમો બધા ઉમેદવારો માટે સરળ એક્સેસ સુનિશ્ચિત કરવા માટે સર્વર પરના ભારણનું સતત નિરીક્ષણ કરી રહી છે. એજન્સીએ એ પણ સુનિશ્ચિત કર્યું કે બધા ઉમેદવારોને પરીક્ષા માટે સમયસર તેમના એડમિટ કાર્ડ મળી જશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ લોકશાહીમાં વધુ જનભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો. નવી દિલ્હીમાં વિકસિત ભારત યુવા સંસદ 2026ના સહભાગીઓ સાથે વાત કરતા શ્રી બિરલાએ કહ્યું કે વિવિધ સંસ્કૃતિઓ અને વિવિધ ભૌગોલિક પરિસ્થિતિઓ સાથે દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ઉભરી આવ્યો છે. તેમણે કહ્યું કે લોકશાહી દેશની કાર્ય સંસ્કૃતિ અને વિચાર પ્રક્રિયાનો એક અભિન્ન ભાગ રહી છે. તેમણે વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે લોકશાહીમાં સક્રિય અને સમાવિષ્ટ ભાગીદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. લિક્વિફાઇડ નેચરલ ગેસ LNG વહન કરતું દિશા નામનું જહાજ હોર્મુઝ સામુદ્રધુનીમાંથી સુરક્ષિત રીતે પસાર થયું. આ જહાજ 62,370 મેટ્રિક ટન LNG વહન કરે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રારંભિક યુદ્ધ વિરામ કરવાની જાહેરાત બાદ તે હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પરિવહન કરનાર પ્રથમ વાણિજ્યિક જહાજોમાંનું એક છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના ડિરેક્ટર ઉપેશકુમાર શર્માએ જણાવ્યું કે આ જહાજ 18 જૂન સુધીમાં ગુજરાતના દહેજ બંદર પર પહોંચવાની

0: શક્યતા છે. અત્યાર સુધીમાં 10 ભારતીય ધ્વજવાળા અને 5 વિદેશી ધ્વજવાળા જહાજો જળમાર્ગ પર સુરક્ષિત રીતે પસાર થયા છે.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
0: ઓમાનના દરિયાકાંઠે ભારતીય જહાજ એમટી સેટેબેલો પર હુમલા બાદ 21 ભારતીય ક્રૂ સભ્યો સુરક્ષિત રીતે પરત ફર્યા. ઓમાનના મસ્કત ખાતેના ભારતીય રાજદૂતે બચાવાયેલા ક્રૂ સભ્યો સાથે તેમના પ્રસ્થાન અગાઉ વાતચીત કરીને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. એમ્બેસીએ વિદેશમાં ભારતીય નાગરિકોના કલ્યાણ અને સલામતી પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્યાર કર્યો હતો. એમટી સેટેબેલો ઓમાનના સોહરના દરિયાકાંઠે લગભગ 30 નોટિકલ માઇલ દૂર હતું ત્યારે તેના પર હુમલો થયો હતો. આ ઘટના બાદ ઓમાન મેરીટાઇમ સિક્યુરિટી સેન્ટરને તાત્કાલિક જાણ કરાતા ઓમાની અધિકારીઓએ શોધ અને બચાવ કામગીરી શરૂ કરી હતી, જેમાં 21 ભારતીય ક્રૂ સભ્યોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે આ દુઃખદ ઘટનામાં 3 નાવિકોએ જીવ ગુમાવ્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું વિસ્તરણ ફક્ત બિનકાયમી સભ્યપદ પૂરતું મર્યાદિત રહેશે તો તેમાં સુધારાના પ્રયાસો નિષ્ફળ થવાની ભારતે ચેતવણી આપી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે સુરક્ષા પરિષદ સુધારા પર આંતર સરકારી સલાહકાર બેઠકમાં આ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે સુરક્ષા પરિષદમાં જરૂરી સુધારાઓ પ્રાપ્ત કરવામાં ફક્ત બિનકાયમી સભ્યોની સંખ્યામાં વધારો અપૂરતો અને અસફળ રહેશે. તેનાથી હાલના 5 કાયમી સભ્યોની નિર્ણય લેવાની શક્તિના માળખામાં મૂળભૂત ફેરફાર થશે નહીં.
2: यदि संयुक्त राष्ट्र सुरक्षा परिषद में सुधार सिर्फ अस्थायी सदस्य देशों के विस्तार तक ही सीमित रहता है तो ये सुधार अधूरे और नाकाम साबित होंगे. इससे मौजूदा 5 स्थायी सदस्यों की निर्णय लेने की शक्ति संरचना में कोई बुनियादी बदलाव नहीं आएगा. सुरक्षा परिषद और सदस्य देश लंबे समय से सार्थक सुधारों का इंतजार कर रहे हैं.
0: ઈરાન અને અમેરિકા વચ્ચે સંધિની શક્યતાઓને લઈને વૈશ્વિક બજારોની સાથે સાથે ભારતીય શેરબજારોમાં પણ તેજીનો માહોલ સર્જાયો છે. આજે સતત 3જા સત્રમાં શેરબજાર વધારા સાથે ખુલ્યું હતું. પ્રારંભે 350 અંકના વધારા સાથે ખુલેલા માર્કેટમાં હજુ પણ તેજીનો માહોલ યથાવત છે. આઈટી સેક્ટરની આગેકૂચના પગલે સેન્સેક્સમાં 400 અંકોનો અને નિફ્ટીમાં 90 પોઈન્ટના વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે. ફિફા વર્લ્ડ કપમાં કેપવર્ડે અને સ્પેન વચ્ચેની મેચ 0-0 ગોલ સાથે ડ્રો રહી. દરમિયાન ગ્રુપ જીની પહેલી મેચમાં ઈરાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ પણ 2-2 ડ્રો થઈ હતી. કેલિફોર્નિયાના લોસ એન્જલસ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચ રોમાંચક રહી હતી. બીજી મેચમાં બેલ્જિયમ અને ઈજિપ્ત વચ્ચેની ગ્રુપ જીની પહેલી મેચ 1-1 ડ્રો રહી. સાઉદી અરેબિયા અને ઉરુગ્વે વચ્ચે ગ્રુપ એચની પહેલી મેચ આજે અમેરિકાના મિયામી સ્ટેડિયમ ખાતે 1-1 ડ્રો રહી. સાઉદી અરેબિયા માટે અબ્દુલ્લાહ અલ અમરીએ 41મી મિનિટે રીબાઉન્ડથી ગોલ કર્યો, જ્યારે ઉરુગ્વેના મેક્સી અરાઉજોએ 80મી મિનિટે બરાબરી કરી હતી. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં રમાઈ રહેલી FIH હોકી નેશન્સ કપની સેમીફાઇનલમાં ભારતીય મહિલા ટીમે પ્રવેશ કર્યો છે. ભારતે બીજા પુલ એ મેચમાં જાપાનને 2-1 હરાવ્યું. અમેરિકા અને જાપાન સામેની જીતથી 6 પોઈન્ટ સાથે પુલ એમાં જીતથી ભારત ટોચ પર પહોંચ્યું છે. આગામી ગુરૂવારે ટુર્નામેન્ટના છેલ્લા પુલ એ મેચમાં ભારતનો મુકાબલો ઉરુગ્વે સામે થશે, જ્યારે જાપાન અને અમેરિકા પુલ એમાંથી બીજી સેમીફાઇનલમાં સ્થાન મેળવવા માટે ટકરાશે. દરમિયાન પુરૂષોની હોકીમાં ભારત નેધરલેન્ડના રોટરડેમમાં FIH હોકી પ્રો લીગમાં જર્મનીનો સામનો કરશે. શ્રીલંકામાં ચાલી રહેલી ત્રિકોણીય શ્રેણી માટે ઇજાગ્રસ્ત યુદ્ધવીર સિંહના સ્થાને ઝડપી બોલર અશોક શર્માનો ભારત એ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બોલિંગ કરતી વખતે યુદ્ધવીરને જમણા ખભામાં ઇજા થઈ હતી અને ફિલ્ડિંગ સેશન દરમિયાન પણ દુખાવો થયો હતો. ભારત એ ત્રિકોણીય શ્રેણીમાં સતત 2 મેચ અફઘાનિસ્તાન એ અને યજમાન શ્રીલંકા એ સામે હારનો સામનો કરવો પડ્યો છે. ભારત એ આવતીકાલે અફઘાનિસ્તાન એ સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. G7 સમિટમાં ભાગ લેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયાથી ફ્રાન્સ જવા રવાના. આધાર કાર્ડનો નાગરિકતા અને સરનામાના પુરાવા તરીકે દુરૂપયોગને લગતી અરજી પર કેન્દ્ર અને રાજ્ય પાસેથી સર્વોચ્ચ અદાલતે જવાબ માંગ્યો. નીટ UGની પુનઃ પરીક્ષા અગાઉ સરકારે 22 જૂન સુધી સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ સલામત રીતે

0: में प्रवेश किया। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ये है विविध भारती।
2: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી. આ સમયગાળામાં તમામ ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ હાંસલ કરવામાં આવી છે. ભરૂચના વિલાયતમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ GIDC ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે આદિત્ય બિરલા લુબ્રીઝોલના નવા CPVC પ્લાન્ટના ઉદઘાટન સમારોહને સંબોધતા શ્રી પટેલે આ વાત કહી હતી. દરમિયાન તેમણે ગઈકાલે જાહેર કરાયેલી નવી ઔદ્યોગિક નીતિ 2026થી ભવિષ્યના ઉદ્યોગોને ઘણો લાભ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
3: વડાપ્રધાનશ્રીએ વિશ્વાસ અપાવ્યો કે ઉદ્યોગ કોઈ પણ હોય, ગુજરાત દરેક સેક્ટર માટે સજ્જ છે. સનરાઇઝ સેક્ટર અને ગ્રીન ગ્રોથ જેવા ઇમર્જિંગ સેક્ટરના ઉદ્યોગ દ્વારા ગુજરાતની આ સજ્જતાને વ્યાપક રૂપ આપવા ગઈકાલે જ નવી ઔદ્યોગિક નીતિ 2026ની જાહેરાત કરી છે. હવે ગ્રીન અને ફ્યુચરિસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ માટે પણ ગુજરાત ફર્સ્ટ ચોઇસ બનશે અને નવો ઇતિહાસ સર્જશે એવો મને વિશ્વાસ છે.
2: ઉપરાંત શ્રી પટેલ ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ અને કેમિકલ્સ લિમિટેડ GNFCની સુવર્ણ જયંતિની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું કે GNFCની 5 દાયકાની સફર રાજ્યના વિકાસ, ખેડૂતોની સમૃદ્ધિ અને આત્મનિર્ભર ભારતમાં આપેલા યોગદાનની સિદ્ધિ છે. રાજ્યમાં TD અને DPT ત્રિગુણી રસીકરણ અભિયાન 2026નો આજથી પ્રારંભ થયો છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ ગાંધીનગરની PM બોરીજ શાળા ખાતેથી અભિયાનની શરૂઆત કરાવી. આ દરમિયાન જેમાં ધોરણ 5 અને 10ના વિદ્યાર્થીઓ તેમજ 5 વર્ષ પૂર્ણ કરનારા બાળકોને રસી આપવામાં આવી. આ પ્રસંગે શ્રી પાનસેરીયાએ જણાવ્યું કે સર્વાઇકલ કેન્સર રસીકરણમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. તેમણે પોલિયોની જેમ જ અન્ય ગંભીર બીમારીઓને નાબૂદ કરવા આરોગ્ય તંત્ર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.
4: પૂરા ગુજરાતની અંદર 2 મહિના આ રસીકરણનો અભિયાન ચાલશે. 12+12+12 એમ કુલ 36 લાખ બાળકો સુધી રસી આપવામાં આવશે. દરેક શાળાની અંદર આ બાળકો 5 થી 10 ધોરણના TD રસી, યાને કે ધનુર અને ટીટીનેસ અને ડેપ્ટેરિયાની રસી, 5 વર્ષના બુસ્ટર ડોઝની રસી. આ એક અભિયાનથી તંદુરસ્ત ભારતના નિર્માણ માટે નાનપણથી બાળકને એ રસી આપવાથી ભવિષ્યમાં એને એવા ગંભીર પ્રકારના રોગ ન થાય.
2: ઉલ્લેખનીય છે કે ત્રિગુણી રસી અભિયાન અંતર્ગત રાજ્યની 48,295 શાળાઓમાં અંદાજે 18,75,000 બાળકોને આવરી લેવાશે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પ્રગતિ લોકયાત્રા અંતર્ગત જિલ્લાના જનપ્રતિનિધિઓ અને 800થી વધુ નાગરિકોએ સેલવાસના વિવિધ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું. તો જામનગરમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મુઢવાડિયા, શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું. આ પ્રસંગે શ્રી મુઢવાડિયાએ દેશના છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવાનો સંકલ્પ સફળતાપૂર્વક સાકાર થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. ગુજરાત પોલીસે ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ અંતર્ગત 14 દિવસમાં 84 બાળમજૂરોને મુક્ત કરાવ્યા છે. ઉદ્યોગો અને કારખાનાઓમાં બાળમજૂરો રાખી તેમનું શોષણ કરતા લોકો સામે પોલીસે શરૂ કરેલ આ રાજ્યવ્યાપી અભિયાનમાં 26 લોકો સામે કેસ નોંધાયા છે. રાજ્યના પોલીસ વડા GS મલિકે જણાવ્યું કે આ અભિયાનમાં 67 બાળકોનું પુનર્વસન કરાયું, જ્યારે રાજ્યભરમાં 160 જેટલા જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આ અભિયાન હેઠળ ગુજરાત પોલીસ 50,000થી વધુ સ્થળોની તપાસ કરશે અને 5,000થી વધુ બાળમજૂરોને મુક્ત કરવાનું લક્ષ્ય રખાયું છે. ભરૂચ જિલ્લાના કંથારિયા ગામમાં આગની ઘટના સામે આવી છે. કેટલાક મકાનોમાં અચાનક આગ લાગતા ગેસ સિલિન્ડર ફાટ્યો હતો. ઘટનામાં કેટલાક લોકો દાઝ્યા હોવાની પ્રાથમિક માહિતી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લેવા અને બચાવ કામગીરીમાં જોડાઈ હતી. કચ્છમાંથી 37.5 કિલો માદક પદાર્થના જથ્થા સાથે 2 શખ્સ ઝડપાયા છે. અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે નંદગામ વરસાણા રોડ પરથી SOGએ ઓડિશાના 2 શખ્સો પાસેથી માદક પદાર્થ કબજે કર્યો, જેની બજાર કિંમત

લાખ 55 હજાર આંકવામાં આવી છે. આ મામલે પોલીસ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આધુનિક ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા બદલ નવસારી એલસીબીના 4 પોલીસ કર્મીઓનું રાજ્ય પોલીસ વડા જીએસ મલિકે ઈ ગુજકોપ એવોર્ડથી સન્માન કર્યું. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વિરાજ જાડેજા, એએસઆઈ લલિતભાઈ અને સુનિલસિંહ તેમજ આર્મ્સ પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કુલ 11 આરોપીઓની અલગ અલગ રાજ્યોમાંથી ધરપકડ કરી હતી. આ કામગીરીથી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસ પોલીસ સ્ટેશન, મધ્યપ્રદેશ તેમજ રાજ્યના કુલ 14 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: प्रथम मतलब फर्स्ट स्टेप.
1: सो
0: इट इज वेरी नेसेसरी आई फील. तालीम की, एजुकेशन की इतनी ज्यादा जरूरत है हमारे मुल्क में, उससे कई बातें सॉल्व हो सकती हैं. तो कई माँ बाप को पहले जाके समझाना पड़ता है, वो सोचते हैं हाँ म्यूनसिपल स्कूल, पहले तो वो डर जाते हैं कि हम पे नहीं कर सकते, म्यूनसिपल स्कूल तो फ्री है, अब आप लोग आगे पढ़ाने के लिए हम नहीं पे कर सकते. हम कहते हैं नहीं, आपको पे करने की जरूरत नहीं है. तो वो मोहल्लों में हम लड़कियों को पिकअप करते हैं टीचर्स, उनको कहानियों से, गानों से उनका दिलचस्पी पैदा करते हैं. मेन मकसद तो
2: मित्रों, हमणा ज आप सांभळी रह्या हता विविध भारतीना विविध रंगी कार्यक्रमोनुं सहप्रसारण अमारा मुंबई केन्द्र परथी. फ्रीक्वन्सी मॉड्युलेशन बेन्ड 102.2 मेगाहर्ट्ज पर आकाशवाणीनुं आ गोधरा केन्द्र छे.
3: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવરહાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
4: જાણતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, आज उसी धूप से हम अपनी छतों पर ऊर्जा बना लेते हैं. तभी तो आज लगभग 37 लाख घर पीएम सूर्य घर बने हैं, जिससे देश का बिजली बिल घटा है और आत्मविश्वास बढ़ा है.
5: एक दशक पहले भारत सोलर पावर के मामले में बहुत पीछे था, लेकिन आज सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया.
4: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के. पता है, जो नॉर्थ ईस्ट कभी दूर लगता था, वो हमारे दिलों के और करीब आ गया है पिछले 12 सालों में, जब से नॉर्थ ईस्ट के नेशनल हाईवे की लंबाई बढ़कर 16,200 किलोमीटर हुई है. सिक्किम और अरुणाचल को पहली बार एयर कनेक्टिविटी मिली है. तब से नॉर्थ ईस्ट से दूरियां घटी हैं.
5: नॉर्थ ईस्ट अब दूर नहीं रहा, नॉर्थ ईस्ट अब दिल के भी पास है, दिल्ली के भी पास है.
4: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
3: छेल्ला 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવરહાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે સાંભળીએ વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ ફરી એકવાર અમારા મુંબઈ કેન્દ્ર પરથી.

મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય અત્યારે 5:30 થવા જઈ રહી છે. થોડી જ વારમાં સાંભળીએ પ્રાયોજિત કાર્યક્રમ NCERT. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં સાંભળીએ આ કેટલાક વિજ્ઞાપન.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે સાંભળ્યો પ્રાયોજિત કાર્યક્રમ NCERT. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. સમય અત્યારે સાંજના 6 થયા છે. પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાન વાણી.

0: કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી પ્રસારિત છે કાર્યક્રમ કિસાનો. એ રામ રામ જીવીબુન, રામ રામ, રામ રામ,
1: રામ રામ ડાયાભાઈ, રામ રામ.
0: અરે જીવીબુન, હું કોમકાજ કરી રહ્યા છો, ખેતરમાં કોઈ આ સાણીઓ ખાતર વાતર ના કે ટ્રેક્ટરો ઠાલવ્યા કે નહીં?
1: જો ભાઈ, હમણાં તો આ વાડમ બધો એખરો ઝાડો કોટા પથરા બધું સાફ સફાઈ ચાલે છે.
0: અરે જીવીબુન, પણ તમે આ વરહાતમાં બેઠા છો એમ કહેવાય, અને અત્યાર સુધી સોણિયું ખાતર ઉકરડામાં

0: પડી રહ્યું છે તો હું કરવાનો વિચાર કર્યો છે. ચાલુ સાલે સોણિયું ખાતર નહીં નાખવું.
1: નાખવું તો પડશે ભાઈ, પણ જો ને ટેમ જ નહીં મળતો આખો દાડો સેતરો સાફ કરવામાં જતો રહેશે.
0: અરે સેતરો સાફ થશે પછી સાફ થશે, પણ પેલા સોણિયું ખાતર નાખીને ખેડ કરાઈ દો એટલે છે ને તો ખેતરમાં પોણીએ ઉતરે. અને બીજી વાત કે આ સોણિયું ખાતર છે ને પછી ભીનું થઈ જશે તો ચમનું નાખશો બહુ વજનદાર થઈ જાય. હો
1: એ તો મને ટેન્શન થાય છે, પણ આજો ના વરસાદ તો કઈ આવું એવું દેખાતો નહીં એટલે હજુ તો મને એમ જ છે કે વાર લાગશે.
0: અરે વરસાદ છે ને, આપણા વડીલો કહેતા હતા ને કે આભ ગાભ ની કોઈને ખબર નહીં, એમ આ છે ને તો વરસાદ ચારે આવી જાય ને એ કહેવાતું નહીં. પેલા તો એમ કહેતા હતા કે મુંબઈમાં પહેલો વરસાદ થાય પછી અઠવાડિયા પછી આવે એમ, પણ અત્યારે છે ને મુંબઈમાં પછી થાય છે ને પહેલો આપણે તઈ થઈ જાય છે.
1: કઈ નક્કી તો હોતું નહીં આપણા વરસાદનું.
0: હા એટલે જ કહું છું કે તમે સોણિયું ખાતર ને ખાઈ દો બાપા, અને હવે છે ને બહુ માથાકૂટ કરતા નહીં, અને પછી છે ને કોઈ ટ્રેક્ટર કોઈ એમના ખેતરમાં પડવા દેશે નહીં, પછી તમારું સોણિયું ખાતર તઈ ને તઈ રહી જશે, નાખો નહીં, પાક હારો નહીં થાય, ઉત્પાદન ઓછું થશે અને બધી રીતે ઉપાધિ થશે.
1: ભાઈ તમે બધું પરવારી જાય આ બધું કરના.
0: અરે મેં તો આ ચાર નું આ ચાર દાડા થયા આખા વાડામાં ને કઈ ખેતરોમાં મેં જેટલું સોણિયું ખાતર હતું આખો ઉકરડો ખાલી કરાવી દીધો. મેં તો ટ્રેક્ટર થી લગભગ 12 ટોલીઓ ખાતર કાઢ્યું છે.
1: ઓહો તો થોડું ઘણું બચ્યું હોય તો પછી એકાદ ટોલી મને આલજો.
0: ના પણ એ તો છે ને એકાદું ટોલી ખાતર નથી વધ્યું, પણ અડધી ટોલી રાખ્યું છે. મારે આ બિયારણ નોખવાનું છે ને એને હારું, એટલે આ બિયારણ નોખી દઉં ડોંગરનું અને પછી એના ઉપર આ ખાતર નોખી દઉં એટલે ઢંકાઈ જાય, અને આ જન જનાવરો છે ને હેરણ નહીં કરે ને મારે બિયારણ સારી રીતે ઉગી નીકળે.
1: એટલે આમ તમે તો પેલું કહેશે ને આગોતરું પ્લાનિંગ એ બધું જ કરી નાખું એ.
0: હા હું તો દર વખતે આવું જ કરું છું. ઓહો જીવન આ ટેમ તો થવા આવ્યો આ કાર્યક્રમનો. લો પેલા રેડિયો સાંભળી લઈએ પછી આગળ વાત વધારીએ.
1: ભલે તારે તો પહેલો આપણે આજે જે કાર્યક્રમ આવવાનો છે એ સાંભળીએ ને પછી આપણે વાતો કરીએ.
0: લો રેડિયો સાંભળો. આકાશવાણી ગોધરા પ્રસ્તુત છે કિસાનવાણી કાર્યક્રમ. આજના આ કિસાનવાણી કાર્યક્રમમાં મકાઈની આધુનિક શંકર જાતો દ્વારા વધુ ઉત્પાદન તરફ પગલું એ વિષય પર કૃષિ વૈજ્ઞાનિક કે એન પ્રજાપતિની રમેશ ભારિયાએ લીધેલી મુલાકાત સાંભળશો. એ રામ રામ ખેડૂત મિત્રો, એ રામ રામ શ્રોતા મિત્રો, કેમ છો મજામાં ને? આજે આકાશવાણીના સ્ટુડિયોમાં ડૉક્ટર કે એન પ્રજાપતિ, કે જેઓ યુનિટ હેડ અને સહસંશોધન વૈજ્ઞાનિક મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી ગોધરા જિલ્લે પંચમહાલ ખાતે ફરજ બજાવે છે તેઓ પધાર્યા છે. તો તેમની સાથે તેમના અનુભવની અને તેઓ જે કંઈ કામગીરી કરે છે તે વાત આજે આપણે કરવાની છે. આકાશવાણીના સ્ટુડિયોમાં પ્રથમ તો સર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર.
2: નમસ્કાર ખેડૂત મિત્રો.
0: આપ લગભગ એકાદું વર્ષથી અહીં કાર્યરત હશો એવું મને લાગે છે. તો સર પંચમહાલની જમીન એટલે પથ્થર પરસેવો અને પાણીની ભૂમિ એમ કે લોકો, તો આ પંચમહાલની જમીનમાં મુખ્યત્વે કયા કયા પાક સારી રીતે લઈ શકાય એ વિશે વાત કરશો?
2: હા જી ચોક્કસ. પંચમહાલની ભૂમિ આમ તો 5 ખંડોની ભૂમિ છે અને એમાં આપણે આ ગોધરાથી વાત કરીએ છીએ એટલે આપણો પ્રદેશ જ મકાઈના ઉત્પાદન માટે ખાસ કરીને જાણીતો છે. આમ જોવા જઈએ તો મકાઈ એ ગુજરાતનો અગત્યનો ધાન્ય પાક છે અને અંદાજે 4.5 લાખ હેક્ટર વિસ્તારની અંદર મકાઈ પાકનું વાવેતર થાય છે અને જેમાંથી અંદાજિત 7.5 લાખ મેટ્રિક ટન જેટલું ઉત્પાદન મળે છે. રાજ્યની અંદર જો મકાઈનું બીજા કોઈ પ્રદેશોની અંદર વાવેતર જોઈએ તો ગુજરાતના જુદા જુદા જિલ્લાઓ એમાં પંચમહાલ સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે. ત્યારબાદ મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા અને નર્મદા. આમ વાત કરીએ તો મધ્ય ગુજરાતના જે મુખ્ય 4 જિલ્લાઓ જે છે એની અંદર મકાઈ પાકનું ખૂબ સારું વાવેતર થાય છે અને એમાં લગભગ ખરીફ પાકની અંદર આપણે જોઈએ

0: 2,70,000 હેક્ટર વિસ્તારની અંદર એનું વાવેતર થતું હોય છે. ખાસ કરીને આપણે જોઈએ તો વરસાદની અનિયમિતતાના કારણે બીજા ઘણા બધા રોકડિયા પાકોની અંદર ખેતી હવે દિવસે દિવસે મોંઘી બનતી જાય છે. એવી પરિસ્થિતિઓની અંદર મકાઈ પાક એ સારી રીતે થઈ શકે છે અને આપણા જિલ્લા માટે અને ગુજરાત રાજ્ય માટે એ ખૂબ જ અગત્યનો ધાન્ય પાક છે. ખાસ કરીને વાત કરીએ આગામી ભારત સરકારની જે ઇથેનોલ પોલિસી છે અને એનો બળતણ તરીકેનો ઉપયોગ એક અગત્યનો આવનારા ભવિષ્યમાં વધતો જાય છે, એ સંદર્ભે પણ મકાઈ પાકનું ખૂબ જ અગત્યનું મૂલ્ય છે. વધુમાં વાત કરીએ તો મકાઈ પાક ઘાસચારાના પાક તરીકે લેવાતો, બીજી વાત કરીએ તો એને ઔદ્યોગિક એકમોને અનુલક્ષીને એ પાકનું વાવેતર થતું અને પોલ્ટ્રી ફીડ તરીકે એ પાકનું વાવેતર થતું હતું. આમ કુલ જોવા જઈએ તો મકાઈ પાક એ ગુજરાતનો નહીં દેશનો ખૂબ જ અગત્યનો પાક છે અને એ આપણા જિલ્લાની અંદર મુખ્યત્વે મકાઈ પાકનું આપણે જ્યારે વાવેતર કરતા હોઈએ ત્યારે ખૂબ સારી ઉત્પાદન લઈએ અને ખૂબ સારી રીતે આપણે એની ખેતી કરીએ એ અગત્યનું છે.
1: બહુ સારી વાત કરી સર કે મકાઈ પાકમાં આટલી બધી વિશેષતાઓ છે અને મકાઈ એ પંચમહાલનો મુખ્ય પાક છે. આમ તો સૌ કોઈ જાણે જ છે સર, પંચમહાલમાં મોટા ભાગે મકાઈનું જ વાવેતર કરવામાં આવે છે, છતાં પંચમહાલમાં આમ જોઈએ તો ઘણા લોકો હજુ પણ દેશી મકાઈનો ઉપયોગ કરે છે અને જોઈએ એટલું ઉત્પાદન મળતું નથી. તો મકાઈના પાકમાં વાવેતર માટે કયા કયા પ્રકારની જાતો વાપરી શકાય કે જેનાથી વધુમાં વધુ ઉત્પાદન મળે એ વિશે વાત કરશો સર?
0: ખૂબ જ સરસ પ્રશ્ન છે. મકાઈ પાકની અંદર અમે અહીંયા ઘણા વર્ષોથી કામ કરીએ છીએ ત્યારે ખેડૂતોનો મુખ્ય પ્રશ્ન હોય કે સાહેબ મારે દેશી બિયારણ જોઈએ છીએ અને કોઈ પણ પાકનું આપણે વાવેતર કરતા હોય ત્યારે એમાં આપણે કઈ જાતની પસંદગી કરીએ છીએ એ ખૂબ જ અગત્યનો વિષય છે. મુખ્યત્વે જો આપણે વાત કરીએ તો પંચમહાલ જિલ્લાની અંદર સફેદ મકાઈનું વાવેતર જોવા મળે છે અને બીજી પીળી મકાઈનું વાવેતર જોવા મળે છે. આ તો બે મુખ્ય મકાઈના કલર ઉપરથી આપણે નક્કી કરીએ કે આ બે પ્રકારની મકાઈ જોવા મળે છે. જુદા જુદા તાલુકાઓની અંદર આપણે વાત કરીએ તો સફેદ મકાઈનો મોટા ભાગે ખાવાની અંદર ઉપયોગ થાય છે અને પીળી મકાઈનો બજાર ભાવ મેળવી અને તેનું ઉત્પાદન ખેડૂતો લેતા હોય છે. ખરીફ ઋતુની જો વાત કરીએ તો એમાં સફેદ મકાઈ જે છે એ ખૂબ જ અગત્યની છે અને જુદી જુદી મકાઈની જાતો વિશે આપણે વાત કરીએ એ પહેલા મકાઈની અંદર ડબલ ક્રોસ હાઇબ્રિડ અત્યારે બજારમાં મળે છે ખેડૂતોને, ડબલ ટોપ ક્રોસ હાઇબ્રિડ બજારમાં ખેડૂતોને મળે છે, સિંગલ ક્રોસ હાઇબ્રિડ બજારમાં મળે છે અને એ સિવાય સંયોજિત જાતો જે દેશી જાતો છે એ પણ બજારમાં ખેડૂતોને મળતી હોય છે. બધી જાતોની સાપેક્ષમાં આજનો આપણો જે વિષય છે મકાઈની આધુનિક સંકર જાતો દ્વારા વધુ ઉત્પાદન તરફ એક પગલું, તો પંચમહાલ જિલ્લાના બધા જ ખેડૂતોને હું એવું નમ્ર નિવેદન કરું છું કે આપના વિસ્તારની અંદર કોઈ સારી સંકર જાતની પસંદગી કરો અને સંકર જાત દ્વારા તમે તમારા ઉત્પાદનમાં વધારો કરો એવી એક આશા છે.
1: મકાઈનું ઉત્પાદન વધારવા માટે સંકર જાતોનું મહત્વ શું છે?
0: ખૂબ સરસ પ્રશ્ન છે કે સંકર જાતોનું શું મહત્વ છે. મકાઈની ખેતીમાં સંકર જાતો જે વાવવાના મુખ્ય ફાયદાઓની જો આપણે વાત કરીએ, સંકર જાતોની ઉચ્ચ ઉત્પાદન ક્ષમતા ધરાવતી હોય છે જેના કારણે સંકર જાતોના છોડનો વિકાસ સારો થાય છે, તેના કણસલા મોટા હોય છે અને દાણા ભરાવદાર હોય છે જેથી એકમ વિસ્તારની અંદર આપણે ખૂબ સારો ઉતારો લઈ શકીએ છીએ અને ખૂબ સારું ઉત્પાદન મળે છે. જો એની રોગ પ્રતિકારકતા અને જીવાત સામે પ્રતિકારકતાની વાત કરીએ તો આ જાત જે છે એ મકાઈના મુખ્ય રોગો જે છે પાનનો સુકારો અને થડનો સુકારો એની સામું પ્રતિકારક શક્તિ ધરાવતી હોય છે. વિશેષમાં અત્યારે હાલ પૂંછડે 4 ટપકાવાળી લશ્કરી ઈયળ ફોલ આર્મી વોર્મની જે આપણે વાત કરીએ તેની સામું પણ એ મધ્યમ પ્રતિકારક શક્તિ ધરાવતી હોય છે. વિશેષ વાત કરીએ તો પ્રતિકૂળ વાતાવરણમાં ટકી રહેવાની ક્ષમતા, ઓછા પાણીની અંદર અને ભારે પવન સામું પણ મકાઈની સંકર જાતો જે છે એ ટકી શકતી હોય છે કારણ કે એના મૂળિયા મજબૂત હોય છે, એના થડના દંડા જે જાડા હોય છે જેના કારણે ખેડૂતોને સિઝન પૂરી થતા પાછોતરા વરસાદના કારણે પાક ઢળી પડવાના કારણે ઉત્પાદનમાં ઘટાડો થતો હોય છે તો તેની સામે પણ આ રક્ષણ પૂરી પાડતી હોય છે. અને બીજી ખાસ વાત કરીએ કે ખેતીમાં સંકર મકાઈનું આપણે જ્યારે વાવેતર કરતા હોઈએ ત્યારે એક સમાન સમયની અંદર આ જાત પાકી જતી હોય છે અને એક સાથે તમે લણણી કરી શકો છો જેના કારણે આપણે બીજી સિઝનના જે પાક લેવાના હોય છે એ આપણે સમયસર એનું આયોજન કરી શકીએ છીએ. વિશેષ આપણે વાત કરીએ તો સંકર જે જાતો જે છે મકાઈની એની અંદર પૌષ્ટિક મૂલ્યો ખૂબ

0: વધારે હોય છે, ખાસ કરીને લાઇસિન, ટ્રિપ્ટોફેન અને અમુક આવશ્યક જે એમિનો એસિડ છે કે જેનું પ્રમાણ એ મકાઈ પાકની અંદર વધારે જોવા મળે છે. ખાસ કરીને પશુ આહારની અંદર અને માનવ જીવનની અંદર પોષણ માટે પણ જો આ શંકર મકાઈનું આપણે વાવેતર કરીએ તો એ ઉત્તમ સોર્સ તરીકે આપણે એને ગણી શકીએ છીએ.
1: સર, હવે મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર ગોધરા દ્વારા મકાઈની કઈ જાતો બહાર પાડવામાં આવી છે અને તેની વિશેષતાઓ?
0: ખેડૂત મિત્રો, આગામી ચોમાસુ ઋતુની શરૂઆત થવાની છે અને આપણા મધ્ય ગુજરાતનો અગત્યનો મકાઈ પાક છે એની

0: પ્રચલિત છે. પહેલી જે છે સંયોજિત જાતો, તો સંયોજિત જાત માટે જો આપણા હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને વાત કરીએ તો સફેદ મકાઈ માટે મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી ગોધરા કેન્દ્ર દ્વારા ગુજરાત મકાઈ 6, નર્મદા મોતી અને ગુજરાત મકાઈ 4 એમ જાતો બહાર પાડવામાં આવી છે. ગુજરાત મકાઈ 4 એ થોડી જૂની જાત છે, પણ એના સાપેક્ષમાં ગુજરાત મકાઈ 6 નામની જાત જે છે એ લગભગ 3,700 કિલોગ્રામથી 4,000 કિલોગ્રામ જેટલું ઉત્પાદન આપે છે અને 75-80 દિવસે પાકી જાય છે. ખાસ કરીને જે સફેદ મકાઈ વાવેતર કરતા ખેડૂતો માટે એની ભલામણ કરવામાં આવે છે. વિશેષ વાત કરીએ તો બીજી એક જાત છે નર્મદા મોતી. નર્મદા મોતી પણ સફેદ દાણાવાળી જાત છે. તેની ઉત્પાદન ક્ષમતા 4,000 થી 4,200 કિલોગ્રામ પ્રતિ હેક્ટરની છે અને એ પણ જાત એક જ અઠવાડિયું લેટ, એટલે ગુજરાત મકાઈ 6 કરતા એક અઠવાડિયું મોડી આ બંને જાતો ગુજરાત મકાઈ 6 અને નર્મદા મોતી એ બંને વહેલી પાકતી સંયોજિત જાતો છે, એનું આપણે વાવેતર કરી શકીએ. ખાસ કરીને સંકર જાતોની વાત કરીએ છીએ અને સંકર જાતો માટે મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી ગોધરા દ્વારા ગુજરાત આણંદ પીડી સંકર મકાઈ 1, ગુજરાત આણંદ સફેદ સંકર મકાઈ 2, ગુજરાત આણંદ પીડી સંકર મકાઈ 3 અને તાજેતરની જ અંદર 2024ની અંદર ગુજરાત મકાઈ હાઇબ્રિડ 5, જેનું ઉલામણું નામ જે છે પાનમ ગોલ્ડ છે, અને ગુજરાત મકાઈ હાઇબ્રિડ 7, જેનું ઉલામણું નામ આણંદ સમ્રાટ છે, આવી બધી જાતો બહાર પાડવામાં આવી છે. વિશેષ કરીને વાત કરીએ, આપણે અગાઉ સંયોજિત જાતની વાત કરી હતી, એની અંદર આપણી પાસે ગુજરાત મકાઈ 6 અને નર્મદા મોતી એમ બે પ્રકારની સંયોજિત જાત હતી. એના ઉત્પાદન ક્ષમતા સામે જો કોઈ ખેડૂત સફેદ મકાઈની વાવણી કરવા માટે ઈચ્છતો હોય તો એવા ખેડૂતોને ગુજરાત આણંદ સફેદ સંકર મકાઈ 2, જેની ઉત્પાદન ક્ષમતા 4,200 કિલોથી 4,300 કિલો પ્રતિ હેક્ટરે રહેવાની છે અને જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ખૂબ સારા પરિણામો અને ખૂબ સારા ઉત્પાદનો આપે છે. એની વિશેષતાની અંદર વાત કરીએ તો આ મકાઈનો દાણો સફેદ છે અને આ મકાઈ 80-85 દિવસની અંદર પાકી જતી હોય છે. એટલે આપણા ગુજરાત વિસ્તારની અંદર મુખ્યત્વે વહેલી પાકતી અને મધ્યમ પાકતી જાતોની પસંદગી કરવામાં આવતી હોય અને જે ખેડૂતો સફેદ મકાઈનું વાવેતર કરવા માટે માંગતા હોય તો એવા ખેડૂતો માટે ગુજરાત આણંદ સંકર મકાઈ 2 નામની જાતની ભલામણ કરવામાં આવે છે. વિશેષમાં આપણે વાત કરીએ પીડી મકાઈ માટે, તો મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી તરફથી ગુજરાત આણંદ પીડી સંકર મકાઈ 1 બહાર પાડવામાં આવી હતી, જેનું ઉત્પાદન 4,500 કિલો પ્રતિ હેક્ટરનું છે અને એનો દાણો પીળો છે. એ પણ વહેલી પાકતી જાત છે અને એ પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત વિસ્તારની અંદર ભલામણ કરવામાં આવે છે. હવે મારે જે આપને ખેડૂત મિત્રોને વાત કરવાની છે એ કે તાજેતરમાં જ મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી ગોધરા ખાતેથી ગુજરાત મકાઈ હાઇબ્રિડ 5 જે પાનમ ગોલ્ડ બહાર પાડવામાં આવી છે, તેની ઉત્પાદન ક્ષમતા અગાઉ જે બધી જાતોની આપણે વાત કરી એના સાપેક્ષમાં લગભગ 7,000 થી 7,100 કિલોગ્રામ પ્રતિ હેક્ટરની છે. એ જાતના પાકવાના દિવસો 103-106 દિવસની અંદર એ જાત પાકી જાય છે અને એ જાતના જો દાણાની વાત કરીએ તો એ જાતના દાણા નારંગી રંગના હોય છે. પ્રમાણની અંદર જે થડનો સુકારો, પાનનો સુકારો અને જે પૂંછડે 4 ટપકાવાળી લશ્કરી ઈયળ છે એની સામે એ મધ્યમ પ્રતિકારક શક્તિ ધરાવે છે. ગયા જ વર્ષે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ગુજરાત મકાઈ હાઇબ્રિડ 7 જે આણંદ સમ્રાટના નામથી બહાર પાડવામાં આવી છે. આ જે જાત છે એ જાતનું સરેરાશ ઉત્પાદન 7,500 કિલોગ્રામથી લઈ અને 8,000 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે જોવા મળે છે અને આ જાત પણ 108-110 દિવસની અંદર પાકી જતી હોય છે. આ જાતના દાણાની વાત કરીએ તો એ નારંગી રંગના હોય છે અને આ જાત પણ મુખ્ય મકાઈના રોગ અને જીવાતો છે એની સામે મધ્યમ પ્રતિકારક શક્તિ ધરાવે છે. તો ખેડૂત મિત્રોને ખાસ મારે અપીલ કરવાની કે આપ આવી બધી સુધારેલી સંકર જાતો જે છે એનું તમે ખેતીમાં વાવેતર કરો અને આપણી ઉત્પાદન ક્ષમતા આપણે વધારી શકીએ છીએ.
1: અંતમાં સર, કે મકાઈની ઉત્પાદકતા તો વધારવી જ છે, તો મકાઈની ઉત્પાદકતા વધારવા માટે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ એ ફરી એકવાર.
0: આપનો ખૂબ સરસ પ્રશ્ન છે અને છેલ્લે છેલ્લે આપણે અગાઉ વાત કરી કે મકાઈની અંદર આપણે જે દેશી જાતો જે છે એની સરખામણીની અંદર શંકર જાતો એ સારા ઉત્પાદન આપતી હોય તો ખેડૂત મિત્રોને ખાસ એક આગ્રહભરી વિનંતી છે કે આપની વાવણીની આગામી ચોમાસાની અંદર આપણે જ્યારે વાવણી કરતા હોઈએ ત્યારે આપણે શંકર જાતનો ઉપયોગ કરીએ. વાવણીના કાર્યો અને ખેતીના જે પણ કાર્યો છે એ સમયસર આપણે પૂર્ણ કરીએ. બહુ વહેલું વાવેતર નહીં, બહુ મોડું વાવેતર નહીં.

0: એ પ્રકારે જો આપણે વાવણી કરીએ તો આપણને સારા ઉત્પાદન મળે છે. બીજું કે છાણિયા ખાતરનું અને સેન્દ્રીય ખાતર અગત્યનો ભાગ ભજવે છે મકાઈ પાકના ઉત્પાદન માટે. એટલે આપણે જ્યારે મકાઈની ખેતી માટે જમીન તૈયાર કરતા હોય ત્યારે 8-10 ટન છાણિયું ખાતર, કોવાયેલું સારું છાણિયું ખાતર આપણે જમીનમાં નાખીએ અને પછી સરસ રીતે ઊંડી ખેડ કરી અને પછી જો આપણે મકાઈનું વાવેતર કરીએ તો એમાં આપણને સારા ઉત્પાદન મળશે અને પ્રમાણમાં મકાઈનો વૃદ્ધિ અને વિકાસ પણ સારો થતો જોવા મળે છે. વિશેષમાં વાત કરીએ તો મકાઈના જે બિયારણ છે એને જૈવિક કલ્ચરનો પટ આપી એને આપણે વાવણી કરીએ તો અત્યારે હાલ જે વર્તમાન રાષ્ટ્રવ્યાપી જે નીતિ છે એને ધ્યાનમાં રાખીએ તો આપણે બિનજરૂરી ખાતરના ખર્ચથી પણ બચી શકીએ છીએ અને મકાઈ પાકના શરૂઆતના અવસ્થામાં સારો વૃદ્ધિ અને વિકાસ મેળવી શકીએ છીએ. બીજું, નિંદામણ એ ખૂબ જ અગત્યનો ઘટક છે. જો નિંદામણ આપણે વ્યવસ્થિત રીતે કંટ્રોલ કરી લઈએ તો આપણે ઉપજમાં 20% વધારો થતો હોય છે. તો સમયસરનું નિંદામણ કરીએ. અત્યારે બજારમાં પહેલા પ્રી ઇમર્જન્સ તરીકે જે નિંદામણનાશકો મળે છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ 25-30 દિવસના અંતરે એ પ્રી ઇમર્જન્સ દવાઓની અસર ઓછી જણાય તો પોસ્ટ ઇમર્જન્સ દવાઓનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એ સિવાય આપણે હાથ કરબડીથી નિંદામણ કરી દઈએ તો પણ એ ખૂબ સારા એમાં ઉત્પાદનના પરિણામો જોવા મળે છે. મકાઈ પાકની અંદર આપણે ખાસ કરીને વાત કરીએ કે જ્યારે 4-5 અવસ્થાએ મકાઈનો પાક આવે ત્યારે એક પાડા ચડાવવાવાળી પદ્ધતિ છે કે આપણે એના ટ્રેક્ટરથી એને પાડા ચડાવી દઈએ તો મકાઈના થડનો વિકાસ અને એના મૂળનો વિકાસ ખૂબ સારો થતો હોય છે. તો એ પણ પદ્ધતિ આપણે અપનાવીએ. હવે વાત કરીએ ખાતર માટેની, તો જે ફોસ્ફરેક્સ યુક્ત જે બધા ખાતરો છે એને બધાને આપણે પાયામાં જ ખાતરો નાખવાનો આગ્રહ રાખીએ અને જે નાઇટ્રોજન યુક્ત ખાતરો છે એને 4 સરખા ભાગમાં વહેંચણી કરી અને 4-5 અવસ્થાએ, 8-5 અવસ્થાએ અને ચમરી આવે ત્યારે અવસ્થાએ એ બધા નાઇટ્રોજિનસ ફર્ટિલાઇઝર જે છે એનો આપણે ઉપયોગ કરીએ તો આપણને મકાઈનો એક સમાન વિકાસ અને સારો ગ્રોથ એનો જોવા મળે છે. હવે વાત કરીએ રોગજીવાત માટેની, તો મકાઈ પાકની અંદર જનરલી આપણે જોવા જઈએ તો ગાભમારાની ઈયળનો પ્રશ્ન જે છે એ લગભગ 15-20 દિવસનો પાક થાય ત્યારે જોવા મળતો હોય છે. એ સંદર્ભે 1 એકરે 3 કિલોગ્રામ કાર્વોફ્રિરામ નામની દાણાદાર દવા જે છે એ ભૂંગળીની અંદર આપણે આપી દઈએ તો આપણે શરૂઆતના અવસ્થામાં જે ગાભમારાની ઈયળથી જે થતું નુકસાન છે એને અટકાવી શકીએ છીએ. જીવાતનો જે પ્રશ્ન છે એમાં પૂંછડે 4 ટપકાવાળી લશ્કડી ઈયળ એના માટે આપણે ઇમામેક્ટિન બેન્ઝોએટ નામની દવા અથવા તો સ્પિનોસાઇડ દવા, આ દવાઓ જે છે એ દવાઓનો આપણે જો ઉપયોગ કરીએ સમયાંતરે તો આપણને ખૂબ સારા પરિણામ મળે છે. અને વિશેષમાં મકાઈનો પાક જ્યારે ફિઝિયોલોજીકલ મેટ્રોલિટી અવસ્થાએ આવે કે જ્યારે એના પાન સુકાઈ જાય, એના જે ડોડા છે એ પીળા પડી જાય ત્યારે આપણે એનું લણણી કરી લઈએ અને પછી સારી રીતે સૂર્યપ્રકાશમાં સૂકવી અને માર્કેટમાં આપણે વેચીએ તો આપણે ખૂબ સારા ભાવ પણ મળે છે. અને આ જો બધી પદ્ધતિ આપ અનુસરશો તો આપને મકાઈ પાકની અંદર ખૂબ સારા ઉત્પાદન મળવાના છે.
1: ખૂબ સારી વાત કરી સર. અને મકાઈના પાકમાં વધુ ઉત્પાદન મેળવવા માટે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ એ વિશે ખૂબ છણાવટભરી માહિતી અમારા ખેડૂત મિત્રોને આપી આપનો કિંમતી સમય ફાળવી અને આકાશવાણીના સ્ટુડિયોમાં પધાર્યા તે બદલ આકાશવાણી વતી અને અમારા ખેડૂત મિત્રો વતી હું આપનો ખૂબ ખૂબ આભારી છું સર.
0: ખૂબ ખૂબ આભાર.
1: આપ સાંભળી રહ્યા છો કિસાનવાણી કાર્યક્રમ. કિસાનવાણી કાર્યક્રમમાં આજે આપે મકાઈની આધુનિક શંકર જાતો દ્વારા વધુ ઉત્પાદન તરફ પગલું એ વિષય પર કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર KN પ્રજાપતિની રમેશ બારિયાએ લીધેલી મુલાકાત સાંભળી.
2: અરે અરે અરે, ક્યા કર રહા હૈ? ઇધર ઇધર ઇધર હમ બોલ રહા હૈ તેરે બીજુ કા
3: પુતલા બોલ રહા
2: હૈ. પક્ષીઓ સે તો હમ ખેત કો બચા લેતે હૈ પર ઇન ઘાતક રસાયણો સે કૈસે બચાએ?
3: મતલબ
2: દેખ બેટા, તું જો યે અંધાધુન રસાયણ મિલાતા હૈ ના, મિટ્ટી કી સેહત બિગડને લગી હૈ ઓર જબ માટી હી કમઝોર પડ જાયેગી તો ઉપજ કૈસે સેહતમંદ હોગી? હૈ અરે પહેલે એસા નહીં થા, પૂછના અપને બડે બુઝુર્ગો સે કૈસે ફસલ લહેલાતી થી, શુદ્ધતા ઝલકતી થી, માટી ભી તંદુરસ્ત ઓર લોગ ભી. અરે પહેલી વાલી બાત કહા,
3: પર હમ તો સભી ડાલે
2: સબ નહીં, આજ ભી લાખો જાગરૂક કિસાન પરંપરાગત વિધિ સે ફસલ ઉગા રહે ખર્ચા કમ ઓર ઉપજ કી કિંમત ભી બહેતર પા રહે.
3: સચ?
2: રે બેટે, એક્સપિરિયન્સ સે બતા રહે હૈ, ધૂપ મે બાલ સફેદ નહીં કિયે હૈ.
3: ઠીક હૈ ભાઈ, મેં ભી આજ સે જૈવિક ખેતી શુરૂ કરૂંગા.
4: માટી સે પ્રેમ કી પરંપરા હૈ પરંપરાગત ખેતી.
1: અને

0: જોયું જીવન
1: કે
0: મકાઈની જે જાતો છે ને એ આ સરકારે એના આ કારખાનામાં એમ કહેવાય કે એના કોઈ બિયારણ કેન્દ્રમાં બહાર પાડી છે, બહુ સારી સારી જાતો છે અને બહુ સારું ઉત્પાદન મળે છે એમ કહે છે. હવે હું તો એમ વિચાર કરું છું કે એક બે ખેતરમાં લાવીને વાય તો દઉં, પછી આ કીધું છે એમ એની માવજત કરું, અને જો પછી છે ને સારી ખેતી થાય ને તો બધા અમારા આ ખેતરોમાં હું આ જ જાતો કરવાનો છું.
1: આ સાહેબે કીધું એમ ચેટલી પ્રકારની નવી નવી જાતો આવી છે, આ તો નોમસ પહેલી વાર હોંભળે એવું થાય છે.
0: હા પણ આપણે છે ને અખતરો તો કરવો રહ્યો હો, અનુભવ લઈએ ને તો ખબર પડે કે આ જાત સાહેબ કે છે એ પ્રમાણે ઉત્પાદન હાલે છે કે નહીં હાલતી.
1: પાછું એની દેખરેખ એ રીતે ટેમે ટેમે ખાતર પોણી બધું હાલવું પડે હો.
0: અરે આ તો પેલા ડોક્ટર કે છે એમ છે ને હવારમાં એક ગોરી, સાંજે બે ગોરીઓ અને બપોરે બે ગોરીઓ, એમ ટેમે હાલી જ દેવું પડે, એનો છે ને ટેમ સુકાય જ નહીં હો.
1: ડોઝ તો લેવો જ પડે એમ કે.
0: હા એટલે આ છે ને ઓહ તો જીબુન મને કોમ યાદ આવી જશે કે મારે ઘેરે આ ઢોર બાંધવાનો બાકી રહી ગયો છે. એ
1: તો જો ભાભી બાર નેકર્યો ને તમે જોયે એટલે તમને કોમ યાદ આવી ગયું હે ને.
0: અરે પણ હું કરે હવે એ એકલી કરે હું, અને મારે તો હવે એમ થાય છે કે એને હાથ તો હાલવો પડે, કોઈ નહીં તો હોકારો તો દેવો પડે
1: દેવો પડે.
0: હા એટલે હવે એમ વિચારશે કે આ કાર્યક્રમ છે ને આ પૂરો થવા આવ્યો છે તો છૂટા પડવું છે અને ઉતાવળ થી જઈને એને મદદ કરું, તો છૂટા પડીએ.
1: ભલે તારે ભાઈ
0: એ આવજો. રામ રામ. રામ રામ. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી પ્રસારિત કાર્યક્રમ કિસાન વાણી હવે સમાપ્ત થાય છે.
2: મિત્રો આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. સમય અત્યારે સાંજના 6:30 થઈ રહી છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર.

મિત્રો, આજની આ પ્રસારણ યાત્રામાં હું છું આપની સાથે, આપની મિત્ર મનીષા ડામોર. આજના કાર્યક્રમની શરૂઆત કરીએ ઉદિત નારાયણ અને સાથીદારોના સ્વરે ગવાયેલ અનાડી ફિલ્મના આ ગીતથી. સંગીતકાર છે આનંદ મિલિંદ અને ગીતકાર સમીર.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

ઉદિત નારાયણ અને સાથીદારોના સ્વરે ગવાયેલ ફરી એકવાર સાંભળીએ કાર્યક્રમમાં ગીત મેજર સાબ ફિલ્મનું. ગીતકાર અને સંગીતકાર છે આનંદરાજ આનંદ.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: યકીન ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું. ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના સ્વરે ગવાયેલ. ગીતકાર હતા સમીર અને સંગીતકાર હિમેશ રેશમિયા.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
0: વિનીત જયેશ અને સાથીદારોના સ્વરે સાંભળીએ નન્હે જેસલમેર ફિલ્મનું આ ગીત, જેને સંગીત આપ્યું છે હિમેશ રેશમિયાએ.

0: રૂપકુમાર રાઠોડના સ્વરે ગવાયેલ રબને બનાદી જોડી ફિલ્મના અંતિમ ગીત સાથે જ આજનું હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર સમાપ્ત કરવાની આપની મિત્ર મનીષા ડામોરને રજા આપશો. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. હવે થોડી જ વારમાં સાંભળીએ સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં વિવિધ થીમ્સને ધ્યાનમાં રાખીને NSD આકાશવાણી દ્વારા વિશેષ શ્રેણીનું પ્રસારણ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી, અને આ કાર્યક્રમના સમાપન બાદ તુરંત જ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના કાર્યક્રમોનું સહપ્રસારણ કરવામાં આવશે.
1: જનકલ્યાણ કે મેં આજ હમ પર્યાવરણ કે ક્ષેત્ર મેં હોઈ ઉપલબ્ધિઓ કે બારે મેં બાત કર રહે હૈ ઓર યે હમારા સૌભાગ્ય હૈ કે ઇસ ચર્ચા મેં હમારે સાથ શામિલ હૈ કેન્દ્રીય પર્યાવરણ વન એવં જલવાયુ પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ. મંત્રીજી, કાર્યક્રમ મેં આપકા સ્વાગત હૈ.
2: ધન્યવાદ.
1: ભૂપેન્દ્રજી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે નેતૃત્વ મેં કેન્દ્ર સરકારને હાલ હી મેં 12 વર્ષ પૂરે કિયે હૈ. ઇસ પૂરી યાત્રા મેં, ઇન 12 સાલો મેં આપ કિન બદલાવો કો સબસે જ્યાદા પરિવર્તનકારી માનતે હૈ, જિન્હોને ભારત મેં ગુડ ગવર્નન્સ કી એક નઈ પરિભાષા ગઢી હૈ.
2: આપને જો શરૂઆત મેં 2 શબ્દ કહે થે
1: જી,
2: વિશ્વાસ ઓર જનકલ્યાણ
1: જી,
2: મુજે લગતા હૈ 12 સાલ કી કહાની વિશ્વાસ ઓર જનકલ્યાણ કી હૈ. વિશ્વાસ ઇસ બાત કા કે સરકાર ઉપર સે જો 100 રૂપિયે ભેજેગી વો જનધન ખાતે મેં પૂરા 100 રૂપિયા જાયેગા. યે પહેલી બાર હુઆ હૈ, વરના ખુદ દેશ કે પ્રધાનમંત્રી કહા કરતે થે કે હમ 100 રૂપિયા ભેજતે 85 રૂપિયા ગાયબ હો જાતા હૈ. વિશ્વાસ ઇસ બાત કા કે સરકાર જિસ પ્રોજેક્ટ કા શિલાન્યાસ કરેગી ઉસકા ઉદ્ઘાટન ભી યહી સરકાર કરેગી. 12 સાલ પહેલે જબ પ્રધાનમંત્રીજી આયે ઓર ઉન્હોને એક પ્રગતિ નામ કા કાર્ય શરૂ કિયા તો કઈ સો સમય સે પડે હુએ પ્રોજેક્ટ નહીં પૂરે હુએ.
1: જી,
2: મધ્યપ્રદેશ બુંદેલખંડ મેં કેન બેતવા પ્રધાનમંત્રીજી કે સમય મેં પૂરા હુઆ, રાજસ્થાન મેં ERCP પ્રધાનમંત્રીજી કે સમય મેં પ્રારંભ હુઆ, યા આપકે ઉપર પુલ બનાને કા વિષય હો યા ગુવાહાટી કે પુલ બનાને કા વિષય હો, તો દૂસરા વિશ્વાસ કે સરકાર જિસકા ઉદ્ઘાટન કરેગી ઉસકો

સાથે પુલેમાં જીતથી ભારત ટોચ પર પહોંચી ગયું. આગામી ગુરૂવારે ટુર્નામેન્ટના છેલ્લા પુલ એ મેચમાં ભારતનો મુકાબલો ઉરુગ્વે સામે થશે, જ્યારે જાપાન અને અમેરિકા પુલ એ માંથી બીજી સેમીફાઇનલમાં સ્થાન મેળવવા માટે ટકરાશે. દરમિયાન પુરૂષોની હોકીમાં ભારત નેધરલેન્ડ્સના રોટરડેમમાં એફઆઈએચ હોકી પ્રો લીગમાં જર્મનીનો સામનો કરશે. ફૂટબોલમાં ફિફા વિશ્વકપ 2026માં ફાન્સ આજે રાત્રે અમેરિકાના ન્યૂજર્સીમાં ગ્રુપ વન માસેનેંગલ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગે શરૂ થવાની છે. અન્ય એક મેચ બોસ્ટન સ્ટેડિયમ ખાતે ગ્રુપ વનમાં નોર્વે અને ઇરાક વચ્ચે મુકાબલો રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ 3:30 વાગે શરૂ થશે. ભારતીય હવામાન વિભાગે રવિવાર સુધી અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે શુક્રવાર સુધી તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે દિલ્હી, ચંદીગઢ, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, આંતરિક કર્ણાટક, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ઝારખંડ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વીજળી અને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સમાં G7 શિખર સંમેલન દરમિયાન એક ઉચ્ચસ્તરીય કાર્યસત્રમાં ઉપસ્થિત. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે નવી દિલ્હીમાં ખરીફ 2026 સિઝન માટે દેશભરમાં તૈયારીઓની સમીક્ષા કરી. નીટ યુજીની પુનઃ પરીક્ષા અગાઉ સરકારે 22 જૂન સુધી ઓનલાઈન મેસેજિંગ એપ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો. અમેરિકાના સહયોગી દેશોએ યુક્રેન સંઘર્ષને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એજેન્ડામાં ફરી પ્રાથમિકતા આપવા ભાર મૂક્યો. ભારતીય મહિલા ટીમ એફઆઈએચ હોકી નેશન્સ કપની સેમીફાઇનલમાં પહોંચી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 વાગીને પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. 354.6 મીટર એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર. અત્યારે રાત્રિના 8 વાગી ચૂક્યા છે. હવે પ્રસ્તુત છે ફિલ્મ સિંગિંગનો કાર્યક્રમ સૂર માધુરી. કાર્યક્રમની શરૂઆત કરીશું ઉદિત નારાયણ અને કવિતા કૃષ્ણમૂર્તિએ ગાયેલા નાયક ફિલ્મના ગીતથી.

સોનુ નિગમ અને શ્રેયા ઘોષાલે ગાયેલું ટોયલેટ એક પ્રેમ કથા ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. કાર્યક્રમના અંતમાં સાંભળશો અરિજિત સિંહની ફિલ્મ ઓકે જાનો.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરમાધુરી અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું કૌમુદી મુનશીએ ગાયેલી ભાસ્કર વોરાની રચનાથી.

સરોજ ગુંદાણી અને દિલીપ પટેલે ગાયેલી સુધીર દેસાઈની રચના આપે સાંભળી. કાર્યક્રમના અંતમાં સાંભળશો સોનાલી શેઠને, શબ્દો સૈ પાલનપુરીના.

આ સાથે જ આજની અમારી આ પ્રસારણ યાત્રા અહીં સમાપ્ત થાય છે. ફરી પાછા મળીશું આવતીકાલે સવારે 5:53 નવા કાર્યક્રમોની નવી પ્રસારણ યાત્રા સાથે.